श्रोता मित्रों नमस्कार, सुप्रभात। एफएम 96.7 मेगाहर्ट्ज पर आकाशवाणीनी विज्ञापन प्रसारण सेवा विविध भारतीनू आ अमदावाद केन्द्र छे। आजे बुधवार ज्येष्ठ मासनी 13मी तिथि शक संवत 1948 तदनुसार तारीख 3 जून 2026। अत्यारे सवारना 5:58:50 થઈ છે। સભાનો પ્રારંભ હું રૂપલ આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું। આજની સભાની મંગલ શરૂઆત કરીએ મંગલ ધ્વનિથી।

96.7 FM પર આ છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

બદ્રાયણની રચના આપ સાંભળી રહ્યા હતા સૌમિલ મુનશીના સ્વરમાં ગવાયેલ. આ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે.

0: 96.7 FM પર આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે મૈત્રીભાવ અને વક્તા વૈદ્ય વત્સલ વસાણી.
1: સંબંધની સર્વોચ્ચ સ્થિતિનું નામ મૈત્રી છે. બે વ્યક્તિ સમજપૂર્વક અને નિરપેક્ષ રીતે નજીક આવે એટલે હૃદયમાં જે ભાવનો ઉદય થાય એનું નામ મૈત્રી. સાંસારિક સંબંધોમાં દોસ્તી નામથી ઓળખાતી વસ્તુ એ તો મૈત્રીની માત્ર બીજરૂપની અવસ્થા છે. મૈત્રીની ભાવના જેમ જેમ ઉડાન ભરવા લાગે એમ એમ એમાં દિવ્યતા ઉમેરેતી જાય છે. મૈત્રીભાવ તળેટીમાં હોય ત્યારે એને વાસનાની હવા સ્પર્શે છે. ત્યાંથી એ આગળ વધીને ઊંચાઈ પકડવા લાગે તો પ્રેમભર્યા આકાશી રંગો, શીતળ હવા, શુદ્ધ વાતાવરણ અને પ્રેમનું જ પોતિકું હવામાન મળે છે. આ શિખર યાત્રા દરમિયાન મૈત્રીને જો પાંખો ફૂટે તો એ કરુણા બને છે. મૈત્રી એ કોઈ સંબંધ નહીં પણ વ્યક્તિની અંતરદશા, એક આંતરિક ભાવના છે. જે વ્યક્તિ તમને મિત્ર ન માને એના પ્રતિ પણ તમે મૈત્રીપૂર્ણ હોઈ શકો છો. બીજા શું કરે છે તેની સાથે મૈત્રીને સંબંધ નથી. મિત્રતા સાપેક્ષ છે, જ્યારે મૈત્રી નિરપેક્ષ. કોઈના મિત્ર થવું મુશ્કેલ નથી પણ મૈત્રીભાવને વિકસાવીને જીવવું મુશ્કેલ છે. કેમ કે એ એક સાધના છે, સ્વયં વિકસિત બન્યા વિના એ શક્ય નથી. કોઈના મિત્ર બનીને તમે કોઈના શત્રુ પણ બની શકો છો, પરંતુ મૈત્રીભાવના અનુભવ પછી તમારા માટે કોઈ શત્રુ બચતો નથી. સર્વત્ર તમને મિત્રો જ દેખાય છે, કેમ કે તમે મૈત્રીભાવથી ભરેલા છો. તમે તમને જ બધે જુઓ છો. આ એક આધ્યાત્મિક અનુભૂતિ છે. મૈત્રીભાવ એવી અંતરસ્થિતિનું નામ છે જ્યાં કોઈ પરાયું નથી. બીજું, આપણને એટલા માટે દેખાય છે કે આપણે છીએ. આપણો અહમ અંદર મોજૂદ છે. હું પદ છે ત્યાં સુધી કોઈ બીજું મોજૂદ રહે છે અને હું પદ મટે એટલે મૈત્રીભાવનો જન્મ થાય છે. મૈત્રી જ્યારે સક્રિય બને, એક અનુભૂતિનું રૂપ ધરે, તો બીજાનું દુઃખ પણ પોતાનું બની જાય છે અને ત્યારે અંદરથી એક પ્રકારની અવસ્થા પેદા થાય છે કે આ બધાના દુઃખ હું કઈ રીતે દૂર કરું. કોઈ વ્યક્તિના આંસુ લૂછવાનું મન થાય, કોઈની પીઠ પર હાથ મૂકીને એને આશ્વાસન આપવાનું મન થાય કે કોઈના ઘાને રૂઝવવાની ઈચ્છા જાગે ત્યારે સમજી લેવું કે અંદર ક્યાંક મૈત્રીભાવનો જન્મ થઈ રહ્યો છે. હૃદયમાં ભરેલો સદ્ભાવ જ્યારે સક્રિય બને છે ત્યારે મૈત્રીનું રૂપ ધરે છે. કોરો સદ્ભાવ કોઈને કામ નથી લાગતો. ઉપરથી વહીને છેક જમીન પર આવે, જળભર્યું વાદળ વરસી પડે તો એ મૈત્રી છે. વરસીને હળવું થવું, આપીને આનંદિત થવું એ જ્યારે આપણો સ્વભાવ બની જાય તો એ જીવનની ધન્યતા છે. આવો મૈત્રીભાવ સદભાગીના હૃદયમાં જાગે છે. મૈત્રીનો સંબંધ કોઈ પણની સાથે હોઈ શકે છે. એ સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ, ગરીબ હોય કે તવંગર, હિન્દુ હોય કે મુસલમાન, મૈત્રીમાં એવો કોઈ ભેદભાવ નથી હોતો. અનેકતામાં એકતાની શોધનું નામ મૈત્રી છે. મૈત્રી જોડે છે. દિવાલો તોડીને જીવવાનું નામ છે મૈત્રીભાવ. મૈત્રીભાવ અંતતઃ અદ્વૈતની અનુભૂતિ સુધી લઈ જાય છે. મૈત્રી એ કોઈ દાર્શનિક ધારણા કે શાબ્દિક વ્યાખ્યા જ નથી, એ એક અનુભૂતિ છે. અને આપણી પોતાની એ અનુભૂતિ ન થાય ત્યાં સુધી મૈત્રી શબ્દનો સાચો અર્થ સમજાશે નહીં. મૈત્રી એ કોઈ સંબંધનું નામ નથી. નામ વિનાનો સંબંધ એટલે મૈત્રી. બહેન ભાઈ, મા બાળક, પિતા પુત્ર, પતિ પત્ની, આ બધા સંબંધ છે અને એને ચોક્કસ એક નામ અને મર્યાદા છે. પણ મૈત્રીના સંબંધને કોઈ નામ કે મર્યાદા નથી. એકબીજાના જીવનમાં, એકબીજાની નિજતામાં હસ્તક્ષેપ કર્યા વિના પ્રેમપૂર્વક જીવવું એ મૈત્રી છે. સામેની વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારનારો પ્રેમ મૈત્રીની ઊંચાઈ સુધી પહોંચી શકતો નથી. સ્વતંત્રતા એ પ્રેમ અને મૈત્રીનો પ્રાણ છે. પ્રેમ એ ખૂબ ઊંચો અને દિવ્ય શબ્દ

0: શબ્દ છે, ત્યારે મૈત્રી એ આકાશમાંથી ઉતરી આવેલી ખળખળ વહેતી પાર્થિવ જીવનને પણ પવિત્ર કરતી ગંગા છે, એને તમે સ્પર્શી અને અનુભવી પણ શકો. મૈત્રીનો અર્થ ફ્રેન્ડશીપ નથી, એનો સાચો અર્થ છે ફ્રેન્ડલીનેસ, નર્યો મૈત્રીભાવ. જે મૈત્રી અંતતઃ પ્રસન્નતા ન આપે એમાં થોડી કચાશ છે. મૈત્રીની અંતિમ સ્થિતિ મુદિતા અર્થાત અહોભાવભરી પ્રસન્નતા છે.
1: આપ સાંભળી રહ્યા હતા લઘુચિંતનાત્મક શ્રેણી અમૃતધારા, જેમાં વિષય હતો મૈત્રીભાવ અને વક્તા વૈદ્ય વત્સલ વસાણી. બરાબર 6:35 આપ સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન.
2: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. प्रस्तुत है श्री रामचरितमानस पाठ. आज सुनिए भाग 208.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાય બંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: नमस्कार, भूले बिसरे गीत कार्यक्रम में आप सभी का बहुत बहुत स्वागत है. आज का ये कार्यक्रम आप सुनेंगे राजुल अशोक के साथ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જીનકે પાસ કોઈ ગારંટી નહીં હૈ સરકાર ખુદ ઉનકી ગારંટર બન રહી હૈ.
2: પિછલે 6 વર્ષો મેં પીએમ સ્વનિધિ યોજના કે તહેત 75 લાખ સે જ્યાદા સ્ટ્રીટ વેન્ડર્સ કો 17,800 કરોડ રૂપિયે સે અધિક કે લોન દિયે ગયે હૈ. સાથ હી બ્યાજ સબસિડી ઓર ડિજિટલ લેન દેન પર કેશબેક કે રૂપ મેં લગભગ 800 કરોડ રૂપિયે કી સહાયતા ભી પ્રદાન કી ગઈ હૈ. આજ દેશ ભર કે સ્ટ્રીટ વેન્ડર્સ જિનમે કરીબ 46% મહિલાએ હૈ અપને વ્યાપાર કો નઈ ઊંચાઈયો તક લે જા રહી હૈ. પીએમ સ્વનિધિ કે 6 સાલ ઉત્સાહ સમ્માન સ્વાભિમાન.
3: सचिन देव बर्मन ने
4: सुनिए
5: कहिए
6: सुनिए एक खुशखबरी
5: कहिए ना.
6: आ गया है मौका सखियों को अपनी बात कहने का. सखिया फोन पर हमसे बताएं अपने दिल की बात और फरमाइश करें.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બારડોલી પાસે ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી વારસદારોને 2-2 લાખની સહાયની જાહેરાત. મુખ્યમંત્રીએ ખેતી મદદનીશ સંવર્ગના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા. રમતગમત પ્રત્યે રૂચિ વધારવા સરકારી શાળાઓમાં 34,000થી વધુ અત્યાધુનિક સ્પોર્ટ્સ કિટ્સ એનાયત કરાઈ. અચાનક વરસાદ અને વાવાઝોડાને કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગાર્યા. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરતમાં થયેલા અકસ્માતમાં જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. સુરતના બારડોલી શહેર નજીક મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની 2 બસો અથડાતા 8 લોકોના મોત થયા હતા અને 15થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોને ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને શોકગ્રસ્ત પરિવારોને પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં ખેતી મદદનીશ તરીકે પસંદગી પામેલા યુવાઓને નિમણૂક પત્ર એનાયત કર્યા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ખેડૂતોને કેમિકલ મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે આ નવો વર્કફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલ સાદગીપૂર્ણ સમારોહમાં પ્રતિકરૂપે 21 યુવાઓને નિમણૂક પત્ર એનાયત કરાયા, જ્યારે 415 યુવાનોને ઇમેઇલ દ્વારા નિમણૂક પત્રો પહોંચાડવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે જનસંપર્ક કાર્યાલયના કામની સમીક્ષા કરી. આ કાર્યાલયની વ્યવસ્થાથી પોલીસ પ્રત્યે જનવિશ્વાસ વધુ મજબૂત હોવાનું શ્રી રાવે જણાવ્યું હતું.
1: ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે. એને મુખ્ય ઉદ્દેશ એ છે કે જે રાજ્યમાંથી જે આવતા અરજદારો પોલીસ ભવનમાં એ લોકોને પ્રશ્નોને નિરાકરણ થાય એ માટે એક નવું જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે. અને જે તમામ અરજદારો જ્યાં આવે છે એમને સીધી પોલીસ સ્ટેશન સુધી સૂચના ત્યાંથી આપવામાં આવેલી છે અને જ્યાં સિનિયર અધિકારીઓ ત્યાં બેસે છે અને એની પૂરી મોનિટર કરે છે તાકે અરજદારોને પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ થાય.
0: રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ કેળવવા સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા રાજ્યની 34,000થી વધુ સરકારી શાળાઓને અત્યાધુનિક સ્પોર્ટ્સ કિટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના પથદર્શક સૂચનો મુજબ રમતગમતને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. શાળાઓને ફાળવવામાં આવેલી આ અત્યાધુનિક કિટ્સમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબના વિવિધ સાધનોનો સમાવેશ કરાયો છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર ગેમ્સના વિવિધ આધુનિક સાધનો ઉપલબ્ધ કરાયા છે. અમદાવાદની સાબરમતીને સ્વચ્છ કરવાના અભિયાનનો આજે બીજો દિવસ છે. આજે નદીના વિવિધ વિસ્તારોને લોકભાગીદારી સાથે સ્વચ્છ કરાશે, જ્યારે ગઈકાલના પ્રથમ દિવસે આ મહાઅભિયાનમાં 7,500 કરતા વધુ લોકો જોડાયા હતા અને 68 ટન જેટલો કચરો દૂર કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અમદાવાદના મેયર હિતેશ બારોટે વધુને વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
2: આ સફાઈ અભિયાનની અંદર અમદાવાદના દરેક નાગરિકો જોડાય, NGO જોડાય, સાંસ્કૃતિક સંસ્થાઓ જોડાય, ધાર્મિક સંસ્થાઓ પણ જોડાય, તે માટેની મારી દિલથી આપ સૌને માગણી છે. પોતાના મહોલ્લાથી શરૂઆત કરી, પોતાનો મહોલ્લો સફાઈ રહે, પોતાનું ઘર સાફ હોય અને પોતાનો વિસ્તાર સાફ રહે એ પણ આ જરૂરી છે. એક પેડ માં કે નામનું અવશ્ય લગાવીએ અને પોતાના જોડે વૃક્ષ ના હોય તો કોર્પોરેશનની એપથી પોતે વૃક્ષ મંગાવી

0: અને વૃક્ષ પર્યાવરણનું જતન માટે સારામાં સારા વૃક્ષ લગાવે એ જ પ્રાર્થના.
1: કચ્છના રણમાં વચ્છરાજ ધામ ખાતે ટ્રેક્ટર લઈ દર્શન કરવા ગયેલા યાત્રાળુઓ અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદમાં ફસાઈ ગયા હતા. જોકે પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે ધસી જતા તેમને ઉગારી લેવાયા હતા. દર્શન માટે ગયેલા 17 જેટલા ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા અને હેમખેમ પરત લવાયા હતા. મગના ટેકાના ભાવે ખરીદીને લઈને રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયત કેન્દ્ર ખાતે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે ધનસુરા ગ્રામ પંચાયતના કર્મચારી આકાશ ખાંડ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
2: ગુજરાત સરકાર શ્રી દ્વારા ઉનાળુ મગ ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી તારીખ 27/5/2026 થી શરૂ કરવામાં આવી છે. આગામી 10 જૂન 2026 સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે. નોંધણી કરવા માટે 7/12 ઉતારા, તલાટી કમમંત્રી પાસેથી મેળવેલ પાણીપત્રકનો દાખલો, બેંકની પાસબુક, આધાર કાર્ડ લઈ જઈને નજીકના ઈગ્રામ કેન્દ્ર ખાતે જઈને નોંધણી કરી શકાય છે. ફિંગર આપવાની હોવાથી અરજદારે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
1: પંચમહાલ જિલ્લામાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4,15,000થી વધુ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ તપાસ દરમિયાન 426 બાળકોમાં જન્મજાત હૃદયરોગનું નિદાન થયું છે. કુલ 70,700 બાળકોમાં જન્મજાત ખામીઓ, પોષણની ઉણપ, વિવિધ રોગો અને વિકાસમાં વિલંબ જેવી સમસ્યાઓ જોવા મળી હતી. તેમાંથી 40,580 બાળકોને વધુ સારવાર માટે અન્ય રેફર કરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAT ફોલો કરશો. હવામાન વિભાગ દ્વારા 5 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 50 થી 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે. રાજ્યના હવામાન પર હાલમાં 3 સિસ્ટમો સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું હતું.
3: आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. जो थंडरस्टॉर्म की वार्निंग है वो 50 से 60 किलोमीटर के आसपास विंड रहने का पूर्वानुमान है दोनों रीजन के लिए, गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए. तो आने वाले 24 घंटे मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है. केरल में मानसून ऑनसेट 4 जून के अराउंड पूर्वानुमान है.
1: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેઝ ગામના સીતાબેન પટેલે મશરૂમની ખેતી દ્વારા આત્મનિર્ભર મહિલા શક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાગાયત વિભાગના યોગ્ય માર્ગદર્શન અને સહાયથી સીતાબેન મશરૂમની ખેતીમાં સારો નફો મેળવી રહ્યા છે. સાંભળીએ તેમનો પ્રતિભાવ.
4: મશરૂમની તાલીમ આપવામાં આવી છે તો અમે મશરૂમની ખેતી કરતા છે એટલે અમે આ વેચાણ ચાલુ કરી દીધું છે અને ગામમાં પણ ઓર્ડર આવે તેમ અમે આપીએ છીએ કે વેચાણ પણ સરળતાથી થઈ શકે અને અમે આમાં જ મશરૂમની ખેતી એવી સારી લાગી.
1: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામના આશીષ હળપતિએ રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય દ્વારા લોન મેળવી 3 વર્ષના ટૂંકા ગાળામાં સફળ ઉદ્યોગ સાહસિક બન્યા છે. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી JP નડ્ડાના હસ્તે તેમને એવોર્ડ અને 2 લાખ રૂપિયા સાથે સન્માનિત કરાયા હતા. આશીષ હળપતિની સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ છે.
5: સ્ટાર્ટઅપ માટે અમને PMEGP સ્કીમનો લાભ લીધેલો હતો, જેમાં 22 લાખની લોન હતી અને 7.5 લાખની સબસિડી મળેલ છે. ત્યાર પછી એક્સપેન્શન માટે અમે આત્મનિર્ભર ભારતની યોજનાનો લાભ લીધેલો છે, તેમાં 22 લાખની લોન અને એના ઉપર 7.5 લાખ સબસિડી મળેલ છે. 2025માં અમે STSC હબ સ્કીમનો લાભ લઈ 67 લેખની લોન મળેલ છે.
1: ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન જીએસએફએ દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. વર્ષ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશને પ્રોત્સાહક કામગીરી કરેલ છે તેવા જિલ્લાઓને તેમજ વર્ષ દરમિયાન જીએસએફએ ક્લબ ચેમ્પિયનશીપમાં અન્ડર 13, અન્ડર 15, અન્ડર 17, સિનિયર વિમન, સિનિયર મેન્સમાં 1-4 નંબર પર રહ્યા છે તેમને એવોર્ડ અને ઇનામ એનાયત કરાશે. બેસ્ટ રેફરી, બેસ્ટ કોચ

નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર્સનું પણ સન્માન કરાશે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બારડોલી પાસે ગંગવાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી વારસદારોને 2-2 લાખની સહાયની જાહેરાત. મુખ્યમંત્રીએ ખેતી મદદની સંવર્ગના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા. રમતગમત પ્રત્યે રૂચિ વધારવા સરકારી શાળાઓમાં 34,000થી વધુ અત્યાધુનિક સ્પોર્ટ્સ કીટ એનાયત કરાઈ. અચાનક વરસાદ અને વાવાઝોડાને કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગાર્યા. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દર્શકો, ખબરદાર, જો બ્રેકિંગ ન્યૂઝ બનવાથી બચવું હોય તો પૈસા મોકલતી વખતે નામ અને પૈસાની રકમ હંમેશા ફરી ચકાસી લો.
2: RBI કહે છે, કોઈની પણ પેમેન્ટ કરતી વખતે જરા ધ્યાનથી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7,000 ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: આવો હવે સાંભળીએ મુંબઈ કેન્દ્ર તરફથી ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જીનકે પાસ કોઈ ગારંટી નહીં હૈ, સરકાર ખુદ ઉનકી ગારંટર બન રહી હૈ.
2: પિછલે 6 વર્ષો મેં પીએમ સ્વનિધિ યોજના કે તહેત 75 લાખ સે જ્યાદા સ્ટ્રીટ વેન્ડર્સ કો 17,800 કરોડ રૂપે સે અધિક કે લોન દિયે ગયે હૈ. સાથ હી બ્યાજ સબસિડી ઓર ડિજિટલ લેનદેન પર કેશબેક કે રૂપ મેં લગભગ 800 કરોડ રૂપે કી સહાયતા ભી પ્રદાન કી ગઈ હૈ. આજ દેશ ભર કે સ્ટ્રીટ વેન્ડર્સ જિનમે કરીબ 46% મહિલાએ હૈ, અપને વ્યાપાર કો નઈ ઊંચાઈયો તક લે જા રહી હૈ. પીએમ સ્વનિધિ કે 6 સાલ ઉત્સાહ સમ્માન સ્વાભિમાન.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવાકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ. ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે 3G T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1 જીતી. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી 4 દિવસની ભારતની મુલાકાતે છે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વેપાર, રોકાણ, ઉર્જા, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. એક અહેવાલ સાંભળીએ.
1: भारत और वेनेजुएला के बीच मैत्रीपूर्ण संबंध हैं, विशेषकर ऊर्जा और व्यापार के क्षेत्र में. इस यात्रा से दोनों देशों के बीच द्विपक्षीय संबंध और मजबूत होंगे तथा कई क्षेत्रों में सहयोग और गहरा होगा. प्रधानमंत्री नरेंद्र मोदी के साथ बातचीत के दौरान दोनों पक्ष आपसी हित के क्षेत्रों में सहयोग को मजबूत करने के तरीकों पर चर्चा करेंगे, जिनमें ऊर्जा सुरक्षा, व्यापार और निवेश, दवाएं, स्वास्थ्य सेवा, परिवहन और नवीकरणीय ऊर्जा शामिल है. वेनेजुएला का प्रतिनिधिमंडल ऊर्जा, दवा और ऑटोमोबाइल क्षेत्रों से जुड़ी सुविधाओं का करेगा. इस यात्रा का उद्देश्य सहयोग के अवसर को तलाशना और भारत की तकनीकी तथा औद्योगिक क्षमताओं के बारे में जानकारी हासिल करना है. दीपेंद्र और ईशानी की रिपोर्ट के साथ समाचार कक्ष से अर्जुन शर्मा.
0: कांग्रेस ना वरिष्ठ नेता डीके शिवाकुमार आज कर्नाटक ना मुख्यमंत्री तरीके शपथ लेशे. राज्यपाल थावरचंद गहलोत सांजे 4 વાગે बेंगलुरु ना लोकभवन में शिवाकुमार अने नवा मंत्रिमंडल ना सभ्यों ने पद अने गुप्तताना शपथ लेवडावशे. श्री સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ શિવાકુમારને મુખ્યમંત્રી બનાવાયા છે. દરમિયાન કોંગ્રેસે કર્ણાટકના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને કોંગ્રેસ કાર્યકારી સમિતિ CWCમાં નિયુક્ત કર્યા છે. આ નિમણૂકને પાર્ટી નેતૃત્વ દ્વારા એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તે એક મહત્વપૂર્ણ રાજકીય સંક્રમણ દરમિયાન તેના કર્ણાટક એકમમાં સ્થિરતા અને સંકલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સુરતમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સુરતના બારડોલી શહેર નજીક મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની 2 બસો અથડાતા 8 લોકોના મોત થયા હતા અને 15થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે પરિણીત દીકરીઓને કરુણાપૂર્ણ નિમણૂંકો નકારી શકાય નહીં. અદાલતે જણાવ્યું કે પરિણીત દીકરીઓને પરિવારની વ્યાખ્યામાંથી બાકાત રાખવી એ સ્પષ્ટપણે મનસ્વી, ગેરવાજબી અને બંધારણીય રીતે અયોગ્ય છે. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે અલ્હાબાદ વડી અદાલતના આદેશને રદ કરતા આ અવલોકન કર્યું હતું. વડી અદાલતે જણાવ્યું હતું કે પરિણીત દીકરીને કરુણાપૂર્ણ નિમણૂંકના હેતુ માટે પરિવારની વ્યાખ્યામાં સામેલ નથી. કરુણાપૂર્ણ નિમણૂંકમાં જો કોઈ કર્મચારી સેવા દરમિયાન મૃત્યુ પામે છે અથવા તબીબી કારણોસર અકાળે નિવૃત્ત થાય છે તો સરકાર પરિવારના સભ્યને રોજગાર આપે છે. સર્વોચ્ચ અદાલતે એક મૃતક ઉદ્યોગપતિની પરિણીત પુત્રી દ્વારા દાખલ કરાયેલી અપીલની સુનાવણી કરી હતી. તેણીએ કરુણાપૂર્ણ ધોરણે વાજબી ભાવની દુકાનના વેપારી તરીકે નિમણૂંક માટેના તેના દાવાને ફગાવી દેતા વડી અદાલતના આદેશને પડકાર્યો હતો. મહિલાએ 2019ના સરકારી આદેશને પડકાર્યો હતો, જેમાં પરિણીત દીકરીઓને પરિવારની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી છે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આજે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોચ્ચ પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. આદિજાતિ બાબતોનું મંત્રાલય આજે નવી દિલ્હીમાં સંકલિત આદિજાતિ વિકાસ એજન્સીઓ અને પ્રોજેક્ટ્સને મજબૂત બનાવવા અંગે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરિષદના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમ આદિજાતિ ગૌરવ ઉજવણી 2026 હેઠળ યોજાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ બેંગલુરુના ભારતીય વિજ્ઞાન સંસ્થાનના નેનો વિજ્ઞાન અને એન્જિનિયરિંગ કેન્દ્રનું વર્ચ્યુઅલી ઉદઘાટન પણ કરશે. તેઓ દેશના વિવિધ ભાગોમાં સ્થિત એકલવ્ય મોડલ રહેણાંક શાળાઓમાં સ્થાપિત 75 અવકાશ પ્રયોગશાળાઓનું પણ ઉદઘાટન કરશે. આ પરિષદમાં 26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરવામાં આવી છે. ભારતે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ નવી વ્યવસ્થા ભારત અને જર્મનીના લોકો વચ્ચેના સંપર્ક અને સંબંધોને મજબૂત બનાવશે. આ વર્ષે જાન્યુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝની ભારત મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ આસામના મૂંગા રેશમ માટે મિશન સ્નેહજોરીનો આરંભ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ આસામના વિશિષ્ટ મૂંગા રેશમ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ઉચ્ચ મૂલ્યવાળા કાપડ ક્ષેત્રમાં વિકસાવવાનો છે. આ મિશન રેશમ ઉત્પાદનથી લઈને વણાટ, પ્રચાર પ્રસાર અને નિકાસ પ્રોત્સાહન સુધીની સમગ્ર પ્રક્રિયાને મજબૂત બનાવશે. મહિલા ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે ટાઉન્ટનમાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 6 વિકેટથી હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. એલિસ કેપ્સીને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો. કેન્દ્ર સરકારે જળ જીવન મિશનના બીજા તબક્કા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષિત શુદ્ધ પીવાના પાણીની સપ્લાયને મજબૂત બનાવવા માટે અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, નાગાલેન્ડ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. જળશક્તિ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ સમુદાયની ભાગીદારી દ્વારા દરેક ગ્રામીણ ઘરને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પૂરું પાડવાનો છે. જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે જળ જીવન મિશન ગ્રામીણ પીવાના પાણીની વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવ્યું છે. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓને પાણી મેળવવાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.

અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલઝી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ત્રીજી T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે ઝરોખા. ઝરોખા અંતર્ગત આપને જણાવીએ હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની રૂપરેખા. બરાબર 8:15 આપ સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. ચિત્રલોક 8:30. આજ કી ફનકાર આ કાર્યક્રમ આપ સાંભળશો સવારના 9:30. ગુજરાતી ફિલ્મી અથવા ગેર ફિલ્મી ગીતો આપ સાંભળશો 10:00. 10:30 ધૂમ મસ્તી ધૂમ અને 11:00 થીમ આધારિત કાર્યક્રમ દિલસે. આપ સાંભળશો કાર્યક્રમ તરન્નુમ. સાંભળી શકશો પુરાના જૂના હિન્દી ફિલ્મી ગીતો.

ત્રિવેણી કાર્યક્રમ બપોરના બે વાગે, બપોરે બે વાગીને 35 મિનિટે ગુજરાતી ગીતો જેમાં સુગમ સંગીત આપ સાંભળશો, સખી સહેલી બપોરના 3 વાગે અને સાંજે 4 વાગે પિટારા કાર્યક્રમમાં સલી લોડી કે સિતારે.

સાંજે 5 વાગે 90ની સાલની ફિલ્મોના ગીતો આપ સાંભળશો સરગમ કાર્યક્રમમાં. ગુજરાતી ફિલ્મી અથવા ગેર ફિલ્મી ગીતો સુરીલી સાંજ કાર્યક્રમમાં સાંભળશો સાંજે 5:30. સુરીલા સફર, જેમાં હિન્દી ફિલ્મી ગીતો, જે 80ના દાયકાના ફિલ્મના ગીતો આપ સાંભળશો સાંજે 6 વાગે. જયમાલા સાંજે 7 વાગે.

હવા મહેલ આ કાર્યક્રમ આપ સાંભળશો રાત્રિના 8 વાગે. 8 વાગીને 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપકે લીએ આ કાર્યક્રમ આપ સાંભળશો 9 વાગે. 9 વાગીને 30 મિનિટે ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત અને 10 વાગીને 30 મિનિટે કાર્યક્રમ ઢાલતી જાહેરાત. તો આ હતી રૂપરેખા હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની. 96.7 FM પર આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, જેમાં હિન્દી સમાચારો આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી. તો સાંભળતા રહો વિવિધ ભારતી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ફિલ્મ બરફી કા યે ગાના અરજીત સિંહ કી આવાઝ મેં, સઈદ કાદરી કે બોલ હૈ પ્રીતમ કા સંગીત.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: 96.7 FM પર આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 10 વાગે સાંભળશો ગુજરાતીમાં ન્યૂઝ હેડલાઇન્સ.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. બારડોલી પાસે ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી વારસદારોને 2-2 લાખની સહાયની જાહેરાત. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્ઝી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ, ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. કેન્દ્ર સરકારે જળજીવન મિશનના 2જા તબક્કા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષિત શુદ્ધ પીવાના પાણીની સપ્લાયને મજબૂત બનાવવા માટે અરૂણાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, નાગાલેન્ડ, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. ઉચ્ચ શિક્ષણ વિભાગે પ્રધાનમંત્રી સંશોધન અધ્યક્ષ યોજના 2026 માટે અરજીઓ મંગાવી. ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ હેઠળ આપત્તિ જોખમ ન્યૂનીકરણ કાર્યસમૂહની પ્રથમ વ્યક્તિગત ટેકનિકલ બેઠક આજથી ઓડિશાના પુરીમાં થશે. ડીઆરડીઓ અને ભારતીય હવાઈ દળે સ્વદેશી રીતે વિકસિત હવાથી સપાટી પર પ્રહાર કરતી રુદ્રમ 2 મિસાઇલનું સફળતાપૂર્વક નિરીક્ષણ કર્યું. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું કે ઈરાન તેની પરમાણુ મહત્વાકાંક્ષાઓને

સુરક્ષિત રાખવા માટે તેના પરંપરાગત શસ્ત્રોના માળખાને ઢાલ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખતી સાયકલની શાનની સવારી કરાવવાની પ્રેરણા આપનાર વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. મુખ્યમંત્રીએ ખેતી મદદનીશ સંવર્ગ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની આજે 98મી જન્મજયંતિ નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન. રમતગમત પ્રત્યે રૂચિ વધારવા સરકારી શાળાઓમાં 34,000થી વધુ અત્યાધુનિક સ્પોર્ટ્સ કીટ એનાયત કરાઈ. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ત્રીજી T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ સંગીત. આજના આ કાર્યક્રમમાં આપને સંભળાવીશું ગુજરાતી ગેરફિલ્મી ગીતો, જેમાં કલાનો કંકુ અને સ્વરનો સૂરજ આ આલ્બમથી આશા ભોસલેના ગાયેલ ગીતો આપને સંભળાવીશું. સૌપ્રથમ સાંભળીશું આ ગીત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આપ સાંભળી રહ્યા હતા આશલા આશા ભોસલેના સ્વરમાં ગવાયેલ કલાનું કંકુ અને સ્વરનો સૂરજ આ આલ્બમના ગીતો. આ સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશો. નમસ્કાર.

96.7 FM પર આ છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. આ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. શ્રોતા મિત્રો, આજે 3 જૂન અને તમને કદાચ ખબર હશે કે આજે વિશ્વ સાયકલ દિવસ છે. શ્રોતા મિત્રો, 2018ની એપ્રિલમાં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ 3 જૂનને આંતરરાષ્ટ્રીય વિશ્વ સાયકલ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો. વિશ્વ સાયકલ દિવસ માટેના ઠરાવ મુજબ સાયકલ, જે વિશિષ્ટ દીર્ઘતા અને વૈવિધ્ય ધરાવતું અને 2 સદીઓથી ઉપયોગમાં રહેલું સરળ, સસ્તું, વિશ્વસનીય, સ્વચ્છ અને પર્યાવરણને યોગ્ય ટકાઉ પરિવહન માધ્યમ છે. વિશ્વ સાયકલ દિવસ એ

વૈશ્વિક ઉત્સવ છે જે બધા લોકો દ્વારા મનાવવામાં આવે છે. સાયકલને માનવની પ્રગતિ અને પ્રગતિના પ્રતીક તરીકે સહનશીલતા, પરસ્પર સમજણ અને આદરને પ્રોત્સાહન આપતું પ્રતીક મનાય છે, જે સામાજિક સમાવેશ અને શાંતિની સંસ્કૃતિને ઉત્તેજન આપે છે. સાયકલ ટકાઉ પરિવહનનું પ્રતીક છે અને ટકાઉ વપરાશ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સકારાત્મક સંદેશ આપે છે અને વાહન વ્યવહાર પર સકારાત્મક અસર પાડે છે. વિશ્વ સાયકલ દિવસ હવે ટાઈપ એ અને ટાઈપ ટુ ડાયાબિટીસવાળા લોકો માટે સ્વસ્થ જીવનશૈલીને પણ પ્રોત્સાહન આપવા સાથે સંકળાયેલ છે. તો વિશ્વ સાયકલ દિવસની આપ સર્વે શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ મંગલકામનાઓ પાઠવીએ છીએ. અને આજના આ કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમમાં આપને સૌ પ્રથમ સંભળાવીએ પેઇન ગેસ્ટ ફિલ્મનું મોહમ્મદ રફીનું ગાયેલા ગીત, એસ ડી બર્મનનું સંગીત અને શબ્દરચના મજરૂ સુલતાનપુરીની.

નિશા સ્કીમના ટેલી લો ન્યાય બંધુ કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ શોર ફિલ્મનો મન્નાડે મહેન્દ્ર કપૂર અને શ્યામા ચિત્રારનું ગાયેલ આ ગીત, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને શબ્દરચના રાજેન્દર કિશનની.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ધોમસ્તી ધોમ કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીશું ફૂલ ઓર કાંટે. આ ફિલ્મનું કુમાર શાનોનું ગાયેલ આ ગીત, નદીમ શ્રવણનું સંગીત અને શબ્દરચના છે સમીરની.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: અનાડી ફિલ્મનું લતા મંગેશકરનું ગાયેલ ગીત આપ સાંભળી રહ્યા હતા. સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં વધતી અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલના ભાવના વધારાની અસરોના કારણે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારમાં 900 અંકોનો કડાકો, નિફ્ટીમાં 250 અંકોનો ઘટાડો. અમેરિકન દળોએ ગઈકાલે કરેલા હુમલાના વળતા જવાબમાં ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી સ્થળો પર મિસાઇલ અને ડ્રોન હુમલો કરતા ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો. ભારતીય વાયુસેના અને DRDO દ્વારા વિકસાવાયેલી રુદ્રમ 2 એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. આજે નવી દિલ્હીમાં જનજાતીય વિકાસ પર સંમેલન, જનજાતીય ગરિમા ઉત્સવ 2026 અંતર્ગત સંમેલનનું આયોજન. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, બ્રેન્ટ ક્રૂડ $97 પાર. રાજ્ય સરકારના કર્મચારીઓના 5મા પગાર પંચના બાકી રહેલા મોંઘવારી ભથ્થાના વધારાની ચૂકવણી કરવાનો નિર્ણય. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક. મુખ્યમંત્રીએ રાજકોટ વડોદરા વિભાગના નવનિયુક્ત ખેતી મદદનીશોને નિમણૂક પત્રો એનાયત કર્યા. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા DK શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ, ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અમદાવાદની સાબરમતીને સ્વચ્છ કરવાના અભિયાનનો આજે બીજો દિવસ, નદીના વિવિધ વિસ્તારોને લોકભાગીદારી સાથે સ્વચ્છ કરાશે. પંચમહાલ જિલ્લામાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4,15,000થી વધુ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું. અને અચાનક વરસાદ અને

0: વાવાઝોડાના કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગારી લીધા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો નમસ્કાર, સ્વાગતમ. એક કવિની લખેલી પંક્તિ મને યાદ આવે છે કે તમે વાતો કરો તો ઘણું સારું લાગે અને પછી આગળ આગળ જે પણ એ જ વાત છે કે મૌન જેટલું જરૂરી છે એટલું વાત કરવું પણ જરૂરી છે, ખરું ને? FM 96.7 MHz શ્રોતા મિત્રો, વિવિધ ભારતી અમદાવાદ પર દિલસે કાર્યક્રમમાં આજે એવું જ એક શીર્ષક લઈને આપણે ગીતો સાંભળીશું. કારણ કે આપણું વર્તુળ મિત્રોનું હોય કે પરિજનોનું, જો વાતો ના કરીએ ને તો કોઈને પોતાના વિચારો પહોંચાડી ના શકીએ. માટે જ બોલના બાતે કરના આજનું શીર્ષક છે અને પહેલું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં. ફિલ્મ જમાને કો દિખાના હૈ, ગીતકાર ગુલશન બાવરા, સંગીતકાર રાહુલ દેવ બર્મન.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7,000 ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, દિલસે કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ગુલઝારની શબ્દ રચના. સંગીતકાર છે કનુ રોય, ગાયક કલાકારો ભૂપિંદર અને સુલક્ષણા પંડિત, અને ફિલ્મનું નામ છે ગૃહપ્રવેશ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

ગુલઝારની શબ્દરચના વસંત દેસાઈનું સંગીત વાણી જયરામનો સ્વર હતો. આપ સાંભળી રહ્યા હતા ગુડ્ડી ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, દિલ સે કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ બોલના, બાતે કરના. અને કહે છે ને કે જેની આંખમાં અમી તેને દુનિયા ગમી, પણ જેની જીભમાં અમી તેને દુનિયા નમી. જી હા, મીઠી વાતો કરનારા, મીઠું બોલનારા લોકોમાં સદાય પ્રિય થતા હોય છે. અને સૌથી મીઠું દુનિયામાં કે આખી પ્રકૃતિમાં કોણ બોલે છે? આપણે

સૌ જાણીએ છે. જી હા, કોયલની મીઠી બોલીની તો શું વાત કરવી. તો ચાલો હવે પછીનું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. લતા મંગેશકર અને મોહમ્મદ રફીનો સ્વર છે. લક્ષ્મીકાંત પેરેલાલનું સંગીત, આનંદ બક્ષીની શબ્દરચના, ફિલ્મનું નામ સરગમ.

0: અને આ સાથે જ દિલસે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો.
1: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
0: જી હા શ્રોતા મિત્રો, આપણી આકાશવાણી 8 જૂન 2026 રોજ 90 વર્ષ પૂર્ણ કરશે અને તેનો હરખ આનંદ અને ગૌરવ આપણને સૌને છે, ખરું ને? અને એના વિશે એક થોડીક વાત પણ કરીશું. પણ તરન્નુમ કાર્યક્રમમાં શ્રોતા મિત્રો, હું હાજર છું આપનું મનોરંજન કરવા માટે કેટલાક સુરીલા હિન્દી ફિલ્મી ગીતો લઈને. પહેલું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી, આનંદ બક્ષીની શબ્દરચના, રાહુલ દેવ બર્મનનું સંગીત, લતા મંગેશકરનો સ્વર છે, ફિલ્મનું નામ સની.

દોસ્તો, દેશની સુરીલી ધડકન છે વિવિધ ભારતી, અને આ ચેનલ સાથે આપ જોડાયેલા છો તેનો અમને ખૂબ આનંદ છે. પણ એવું કહેવાય છે કે ભારતમાં FM એટલે કે ફ્રીક્વન્સી મોડ્યુલેશનનું જે આ પ્રસારણ છે તેની શરૂઆત ક્યારે થઈ હતી એ અત્યારે જાણી લઈએ, જ્યારે આકાશવાણીને 90 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. જી હા દોસ્તો, FMની શરૂઆત 1977માં કરવામાં આવી હતી અને તેનાથી એક નવા યુગનો જાણે પ્રારંભ થયો હતો. આજના ચેન્નઈ એટલે કે એ વખતના મદ્રાસમાં ભારતમાં પહેલીવાર FM સેવાનો શુભારંભ થયો હતો. તે અગાઉ પરંપરાગત પ્રાઇમરી ચેનલ જેને એમ્પ્લિટ્યુડ મોડ AM કહેવામાં આવે છે તેના ઉપર લોકો પ્રસારણ સાંભળતા હતા. પણ એવું કહેવાય છે કે સમયની સાથે બદલાવ આવે અને યુવાનોને આકર્ષણ થાય એવી પ્રસ્તુતિ સાથે FM ચેનલની શરૂઆત કરવામાં આવી, જેમાં હિન્દી ફિલ્મોના ગીતો, વધુને વધુ તેના વિશેના સંકલિત કાર્યક્રમો પણ પ્રસારિત થવાના શરૂ થયા છે ને. સરસ વાત. અને બીજી એક જાણવા જેવી વાત એ છે કે 1993માં FM રેઇનબો શરૂ થયો, જે મહાનગરોમાં આપ સાંભળી શકો છો, અને 2001ના વર્ષમાં FM ગોલ્ડ ચેનલની પણ શરૂઆત કરવામાં આવી. તો મિત્રો, આકાશવાણીના 90 વર્ષના ઉજવણી સાથે સાથે આવી રસપ્રદ વાતો પણ જાણવાની મજા આવે છે નહીં? તો ચાલો હવે વાતો પછી ગીતોનો વારો લાવી દઈએ અને આપને સંભળાવી દઈએ એક સુરીલું યુગલ ગીત, જેમાં સ્વર છે લતા મંગેશકર અને મોહમ્મદ રફીનો, ફિલ્મનું નામ છે મમતા અને સંગીતકાર છે રોશન.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જીનકે પાસ કોઈ ગારંટી નહીં હૈ સરકાર ખુદ ઉનકી ગારંટર બન રહી હૈ.
2: પિછલે 6 વર્ષો મેં પીએમ સ્વનિધિ યોજના કે તહેત 75 લાખ સે જ્યાદા સ્ટ્રીટ વેન્ડર્સ કો 17,800 કરોડ રૂપિયે સે અધિક કે લોન દિયે ગયે હૈ. સાથ હી બ્યાજ સબસિડી ઓર ડિજિટલ લેન દેન પર કેશબેક કે રૂપ મેં લગભગ 800 કરોડ રૂપિયે કી સહાયતા ભી પ્રદાન કી ગઈ હૈ. આજ દેશ ભર કે સ્ટ્રીટ વેન્ડર્સ જિનમે કરીબ 46% મહિલાએ હૈ અપને વ્યાપાર કો નઈ ઊંચાઈયો તક લે જા રહે હૈ. પીએમ સ્વનિધિ કે 6 સાલ ઉત્સાહ સમ્માન સ્વાભિમાન.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ તરન્નુમ, જેમાં અગાઉ આપે સાંભળ્યું લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ આરતીનું ગીત, અને હવે પહોંચી રહ્યું છે આપના સુધી મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં તીસરી મંઝિલ ફિલ્મ.

આશા ભોસલેના સ્વરમાં મેરે સનમ ફિલ્મના ગીત સાથે જ તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. એફએમ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો શ્રોતા મિત્રો. મધ્યાહ્ન 12 નો સમય થવા જઈ રહ્યો છે. થોડી જ વારમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, બ્રેન્ટ ક્રૂડ $97 પાર. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEએ જણાવ્યું કે લગભગ 40,000 વિદ્યાર્થીઓએ તેમની પુનઃમૂલ્યાંકન અરજીઓ જમા કરી છે. ભારત વર્ષ 2025માં વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા બજાર બન્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, પીએમ મોદીનો આગામી પ્રવાસ, પીએમ મોદીના 12 વર્ષના શાસનના ઉપલક્ષમાં યોજાનાર કાર્યક્રમો, રાજ્યમાં વાવેતરની સિઝનમાં ખાતરની સ્થિતિ, ઇંધણના પુરવઠાની સ્થિતિ અને શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો પર ચર્ચા કરાશે. પૂર્વ કચ્છમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, 35 શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા. અમદાવાદમાંથી ગેરકાયદે વસવાટ કરતા 160થી વધુ બાંગ્લાદેશીની અટકાયત. ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ 24 જૂને યોજાશે. રાજ્યના વાતાવરણમાં 5 જૂન સુધી ચોમાસા જેવો માહોલ રહેવાની શક્યતા. આજે બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, સુરત સહિતના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના. અમેરિકન દળોએ ગઈકાલે કરેલા હુમલાના વળતા જવાબમાં ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી સ્થળ પર મિસાઇલ અને ડ્રોન હુમલો કરતા ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધ્યો. ભારતીય વાયુસેના અને DRDO દ્વારા વિકસાવાયેલી રુદ્રમ 2 એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. ઓસ્ટ્રેલિયાએ બીજી વનડે મેચમાં પાકિસ્તાનને 41 રનથી હરાવ્યું. 3 મેચની શ્રેણી 1-1થી બરાબર થઈ. આજે SAFF મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો ભૂટાન સામે થશે અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: FM 96.7 MHz વિવિધ ભારતી અમદાવાદ આપને જણાવીએ આજના દિવસમાં હવે પછી આપ કયા કાર્યક્રમો સાંભળવાના છો. થોડી જ વારમાં 12:05 યાદો કી મહેફિલ કાર્યક્રમ વિવિધ ભારતી મુંબઈથી રિલે કરીશું. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર બપોરે 1 વાગે કાર્યક્રમ સુરીલા સફર વિવિધ ભારતી મુંબઈથી આપ સાંભળશો. ત્રિવેણી કાર્યક્રમ બપોરે 2 ના સમય ગુજરાતી ગીતોના ચાહક શ્રોતાજનો આપને ગુજરાતી ગીતો સંભળાવીશું બપોરે 2:35 રોજની જેમ સખી સહેલી કાર્યક્રમનો સમય બપોરે 3 પિટારા સાંજે 4 વાગે સાંધ્ય પ્રસારણમાં સાંજે 5 વાગે સરગમ કાર્યક્રમમાં આપ નવા ગીતો સાંભળશો. 5:30 સુરીલી સાંજ અંતર્ગત ગુજરાતી ગીતો માણી શકશો અને 6:00 થી 7:00 એક કલાક એટલે સુરીલા સફર કાર્યક્રમનો 1 કલાક જેમાં જૂના સદાબહાર હિન્દી ગીતો આપ માણશો. વિવિધ ભારતી મુંબઈથી રિલે કરીશું 7:00 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જયમાલા. મિત્રો, એક ગીત સાંભળશો 7:45 હવા મહેલમાં લઘુનાટિકા રાત્રે 8 વાગે ઝરોખા અંતર્ગત કાર્યક્રમ વિવરણ રાત્રે 8:15 અને ત્યારબાદ ચિત્રલોકમાં નવી ફિલ્મોના ગીતો આપકે લીએ રાત્રે 9 વાગે છાયા ગીત રાત્રે 10 વાગે અને ઢલતી જાય રાત રાત્રે 10:30 આ કાર્યક્રમો વિવિધ ભારતી મુંબઈથી પ્રસારિત થશે અને રાત્રે 9:30 શ્રોતા મિત્રો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ પ્રસારિત કરીશું. તો આ હતી માહિતી અમારા આજના દિવસના કાર્યક્રમોની. આપ જોડાયેલા છો વિવિધ ભારતી અમદાવાદ સાથે FM 96.7 MHz.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો સુનતે હૈ કાર્યક્રમ યાદો કી મહેફિલ કા પહેલા ગાના.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જીનકે પાસ કોઈ ગારંટી નહીં હૈ સરકાર ખુદ ઉનકી ગારંટર બન રહી હૈ.
2: પિછલે 6 વર્ષો મેં પીએમ સ્વનિધિ યોજના કે તહેત 75 લાખ સે જ્યાદા સ્ટ્રીટ વેન્ડર્સ કો 17,800 કરોડ રૂપે સે અધિક કે લોન દિયે ગયે હૈ. સાથ હી બ્યાજ સબસિડી ઓર ડિજિટલ લેનદેન પર કેશબેક કે રૂપ મેં લગભગ 800 કરોડ રૂપે કી સહાયતા ભી પ્રદાન કી ગઈ હૈ. આજ દેશ ભર કે સ્ટ્રીટ વેન્ડર્સ જિનમે કરીબ 46% મહિલાએ હૈ અપને વ્યાપાર કો નઈ ઊંચાઈઓ તક લે જા રહે હૈ. પીએમ સ્વનિધિ કે 6 સાલ ઉત્સાહ સમ્માન સ્વાભિમાન.

0: પીટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કાલાપાની ફિલ્મ કહીએ ગાના મોહમ્મદ રફી કી આવા

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો મહિલાઓ માટેનું ખાસ કાર્યક્રમ સહિયર.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. પ્રકૃતિ આપણી પાસે કંઈ જ માંગતી નથી, ફક્ત આપતી જ રહે છે. શ્વાસ માટે હવા, જીવન માટે પાણી, છાયા માટે વૃક્ષો અને મનની શાંતિ માટે હરિયાળી. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું સ્વાગત કરે છે.
1: દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, પણ સાચું કહીએ ને તો પર્યાવરણની કાળજી માત્ર એક દિવસ માટે નહીં, દરેકે દરેક દિવસ માટે જરૂરી છે. જેમ કે આપણા રોજિંદા જીવનની નાની નાની ટેવોથી આપણે શરૂઆત કરી જ શકીએ. ઘરમાં બચેલો ખોરાક ફેંકી દેવાના બદલે એનો યોગ્ય ઉપયોગ કરવો, જૂની વસ્તુઓ ફરી વાપરવી.
0: આવી જ રીતે હવે જરૂરી બન્યું છે કે આપણે બાળકોને પણ પર્યાવરણ વિશેની સમજ આપીએ, કારણ કે આવતીકાલ એ એમના જ હાથમાં છે.
1: અને આ સંદેશ સાથે જ હવે વાંચીએ આપના પત્રો અને ઈમેલ્સ. તો આ બે પત્રો છે જામનગરથી 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો, સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. બાબુભાઈ જણાવે છે કે આકાશવાણીનો સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ, જેમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 29 એપ્રિલના શુક્રવારના રોજ સાબરમતી આશ્રમ અને ગાંધીજીની વાતો કરી તે સુપરહિટ હતી. તારીખ 1 મે શુક્રવારે ગુજરાત સ્થાપના દિવસની સરસ વાતો કરી. ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહેલા શ્રોતા મિત્રોએ પોતપોતાના ગામ શહેરની વિશેષતાની માહિતી આપી, બાપુની ભૂમિની વાત કરી તે અને જય જય ગરવી ગુજરાત ગીત સુપરહિટ હતું. અમારા જામનગરમાં આવેલા બાલા

0: હનુમાનજી મંદિર વિશે તથા અખંડ રામધૂન ચાલે છે એ વિશે પણ શ્રોતા મિત્રએ જણાવ્યું, જે સાંભળીને ખૂબ આનંદ થયો. આવા સુંદર કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન. જી બાબુભાઈ, થેન્ક યુ સો મચ. અમને પણ ખૂબ આનંદ થયો કે સહિયર કાર્યક્રમનો એક અગત્યનો હિસ્સો એવા શ્રોતાઓ આટલી સરસ રીતે કાર્યક્રમનો એક ભાગ બન્યા અને એ રીતે જોડાયા. તો સાથે જ હંમેશની જેમ બાબુભાઈએ સરસ મજાનો વન લાઇનર સુવિચાર લખ્યો છે, કોઈનું દુઃખ જોઈને રાજી ન થાજે, બની શકે તો મદદ કરજે.
1: તો શ્રોતા મિત્રો, જામનગરથી જ હવે વધુ એક શ્રોતા મિત્રનો સંદેશ છે. ધર્મેન્દ્રસિંહજીનો સંદેશ કહે છે કે 18મી મે સોમવારનો કાર્યક્રમ ખૂબ અલગ રહ્યો. આદિલ મંસૂરી સાહેબના જન્મદિવસ માટેનો ખાસ કાર્યક્રમ, ગીતો અને ગઝલો, વાતો ગમી. તો 20મી મે બુધવારના રોજ કાર્યક્રમમાં શ્રોતા મિત્ર માધુભાઈએ આપ બંને બહેનોને ગરમીમાં ધ્યાન રાખવાની વાત કરી તે ગમ્યું. આમને સામને વાત થઈ કે તમે અમને ગરમીમાં ધ્યાન રાખવાનું કહ્યું અને એક શ્રોતા મિત્રોએ આપ બંનેને. ખૂબ સરસ. જી ધર્મેન્દ્રસિંહજી, આજ તો લાગણી છે ને આપણા વચ્ચે. આપ સૌ અમારું ધ્યાન રાખો છો અને અમે બંને આપ સૌની કેર કરીએ છે. તો આગળ એમણે જણાવ્યું છે શ્રોતા મિત્રો કે 22મી મેના રોજ શુક્રવારે જીવ સૃષ્ટિ વિશે જે વાર્તા આપી તે 100%. ખૂબ સરસ. તૃપ્તિબેન સાથેની વાતચીત ખૂબ સરસ લાગી. ત્વચાની સારસંભાળ વિશે માહિતી ઉપયોગી લાગી. ખાસ કરીને તૃપ્તિબેન માત્ર ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરે છે એ ગમ્યું. વાતચીતમાં એમણે ગુજરાતી ભાષાનો ખૂબ સુંદર રીતે ઉપયોગ કર્યો. આ બંને બહેનોએ દરેક જીવનું ધ્યાન રાખવાની વાત કરી તે ખૂબ સાચી કરી. તો આ સંદર્ભમાં એમણે એક પંક્તિ પણ કહી છે, ઉઠતા બેસતા વફાદારી જેની શાન છે એ આપણી માતૃભૂમિની પહેચાન છે. દરેક જીવનું ધ્યાન રાખવું એ દરેક માણસની શાન છે. ભૂલેથી પણ કોઈ જીવજંતુને આપણાથી નુકસાન ન થાય એની કાળજી રાખવી એ આપણી ફરજ છે.
2: બિલકુલ ધર્મેન્દ્રસિંહજી, આપે એકદમ સાચી વાત કરી અને એ દિવસે કાર્યક્રમ દ્વારા અમે આજ સંદેશો પહોંચાડવા માંગતા હતા. આપ કાર્યક્રમ ધ્યાનથી સાંભળો છો, આપને કાર્યક્રમ ગમે છે અને અભિપ્રાયો અમારા સુધી પહોંચાડો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: તો ધર્મેન્દ્રસિંહજીના સંદેશ બાદ હવે આ પત્ર છે ભાવનગર સૌરાષ્ટ્રથી નિયમિત પત્ર લખનાર વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો. જણાવે છે કે તારીખ 23 એપ્રિલને સોમવારના સહિયર કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા મોહિની એકાદશી વિશેની સુંદર વાતો તેમજ રીમાબેન શાહ પાસેથી કલા સંસ્કૃતિ અને વિવિધ પ્રવૃત્તિઓનો જે વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાની મજા આવી. તે દિવસે મારી પસંદગીનું ગુજરાતી ગીત સંભળાવ્યું હતું જેનો મને ઘણો આનંદ થયો. તારીખ 29 એપ્રિલને બુધવારના સહિયર કાર્યક્રમમાં એક રૂપક રજૂ થયેલ જેમાં સાબરમતી આશ્રમ વિશે ગાંધીજી તેમજ કસ્તુરબા પરની સુંદર વાતો તેમજ વક્તાઓ અને મહાનુભાવો પાસેથી જે વાર્તાલાપ સાંભળવા મળ્યા તે સાંભળવાની ખૂબ જ મજા આવી અને ઘણી બધી માહિતી એ દ્વારા મળી. તારીખ 1 મે 2026ને શુક્રવારના સહિયર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસને અનુલક્ષીને શ્રોતા ભાઈઓ અને બહેનો દ્વારા ઇમેઇલ અને ઓડિયો મેસેજ દ્વારા પોતાના શહેર જિલ્લાની સુંદર તલસ્પર્શી વાતો, માહિતીસભર જાણકારી અને સ્થાપના દિનની શુભેચ્છાઓ જે રજૂ થઈ તે સાંભળવાની ખૂબ જ મજા આવી. સૌ પ્રસ્તુતકર્તાઓને અભિનંદન, ધન્યવાદ. જી પ્રવીણ ચંદ્રજી, આ અભિનંદનના હકદાર આપ પણ છો અને એ સૌ શ્રોતાઓ છે જેઓ કાર્યક્રમ સાથે ખૂબ જ ઉત્સાહથી જોડાયા. ખાસ તો જૂનાગઢના શ્રોતા કિરીટભાઈ સોલંકી કે જેમણે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી.
1: તો હવે આ પત્ર છે ગામ ચરાડા તાલુકા માણસાથી રંગબેરંગી શાહીથી સુંદર રીતે પત્ર લખીને મોકલતા આપણા શ્રોતા મિત્ર ગિરીશભાઈ મેસરિયાનો. લખે છે કે 6મી મેના રોજ બુધવાર હતો અને આ દિવસે આપ બંને બહેનોએ મારા પત્રનું વાંચન ખૂબ સરસ રીતે કર્યું. અમારી કવિતા 6 અક્ષરનો મહિમા આનું કવિતા ગાન કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. અપરંપાર અપાર પરમાનંદ થયો. તો વળી 1મી મેના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિન હતો. 67મા જન્મદિનની સહિયર દ્વારા અનન્ય અને ચિરસ્મરણીય ઉજવણી કરવામાં આવી. ખૂબ ગમી. કોઈ મહાનુભાવો નહીં, પરંતુ સહિયર પરિવારના પત્ર મિત્રોના સૌજન્યથી નૂતન ચીલાનો શુભારંભ થયો હતો. આ શિરમોર ઉજવણી હતી. આ દિવસે જે રીતે સહિયર કાર્યક્રમ રજૂ થયો તે અત્યંત આવકાર્ય અને દૂરદેશીય અભિગમ હતો. તમામ પત્ર મિત્રોના અવાજમાં પોતપોતાના ભાતીગળ પ્રદેશની ઝાંખી અનુભવાતી હતી. સહિયર પરિવારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. આ યાદગાર દિવસ પત્ર મિત્રોના ઉરમાં સુવર્ણ અક્ષરે આલેખાયેલો રહેશે. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જ્યારે શ્રોતા મિત્રો આટલી સુંદર રીતે અમને અભિપ્રાય આપે અને અમારા કાર્યક્રમોને વધાવે જે અમે ખાસ આપના માટે જ બનાવ્યા હોય ત્યારે ખૂબ આનંદ થાય. આગળ આપે લખ્યું છે કે થોડા પત્ર મિત્રોને યાદ કરું છું. કિરીટભાઈ સોલંકી જૂનાગઢથી. જૂનાગઢના પુરાતન ઇતિહાસને ચિત્રપટની જેમ યાદ કરતા

0: તમામ ઐતિહાસિક સ્થળોની રસભરી જાણકારી આપી હતી. આપે આભાસ થતો હતો જાણે કે કિરીટભાઈ સોલંકી ગાઈડ હોય ને શ્રોતાઓ પ્રવાસી હોય. સોરઠ દેશ ન સંચર્યો ચડ્યો ન ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી અફળ ગયો અવતાર. કામિન લંબે કેશ ગિરનારી ભભકુ દીએ, ઊંચો ગઢ ગિરનાર વાદળ શું વાત કરે. તો આગળ એમણે ગારિયાધર થી શ્રી જગદીશ કુમાર ગોહિલ ઉર્ફે દોસ્ત ને યાદ કર્યા છે. અરે આ કવિ હૃદય ધરાવતા શ્રી જગદીશભાઈએ તો કવિતામાં ગારિયાધર શહેરનું આબેહૂબ વર્ણન કર્યું. કવિતાનો જાણે આખો કાવ્ય સંગ્રહ પ્રગટ કરી દીધો. ગાંધી બાપુ અને સત્યાગ્રહ ગાંધી આશ્રમ વિશે ઘણી સરસ વાતો કરી. વિશ્વ વિભૂતિ ગાંધી બાપુએ સમગ્ર જીવન સત્ય, અહિંસા અને પ્રેમના સત્યના પ્રયોગોમાં ભારતને આઝાદી અપાવવામાં ન્યોછાવર કર્યું હતું. મહાકવિ રવિન્દ્રનાથ ટાગોરે બાપુને મહાત્માની ઉપમા દીધી હતી. તો બાપુએ ટાગોરને ગુરુદેવનું સંબોધન અર્પણ કર્યું હતું. તો વળી 15મી એપ્રિલના કાર્યક્રમમાં શરૂઆતમાં પરોઢનું વર્ણન કવિત્વ ભર્યું અને સુમનની સુવાસ ભર્યું હતું, ખૂબ ગમ્યું. કચ્છનો કાર્યક્રમ પણ ખૂબ શાનદાર હતો. આપ બંને બહેનોએ કચ્છી બોલીમાં જે સંવાદ રજૂ કર્યો તે લાજવાબ હતો. કચ્છનો એક પ્રખ્યાત દુહો રજૂ કરું છું. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મારો કચ્છડો બારે માસ. ને વળી મહાનાયક અમિતાભ બચ્ચનનો એક ઉદ્ગાર યાદ આવે છે. એક બાર કચ્છ દર્શન કે લીએ પ્રવાસ કરીએ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. વાહ ગિરીશભાઈ વાહ, આપનો પત્ર હર હંમેશની જેમ ખૂબ જ સુંદર, વાંચવાની મજા આવી ગઈ. અને આપે એકો એક કાર્યક્રમની જે વિગતવાર અમને માહિતી આપી, અભિપ્રાય જણાવ્યો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, આજના દિવસ માટે આપના પત્રો અને ઇમેલ્સની સફર અહીં જ થંભાવીએ છીએ અને કાર્યક્રમમાં હવે આગળ વધીશું અને સાંભળીએ. આકાશવાણી પોતાની ગૌરવશાળી પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તે સંદર્ભમાં એક સરસ મજાની વાતચીત. આકાશવાણીના સહાયક નિર્દેશક કાર્યક્રમ તથા આકાશવાણી અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલા મૌલિન મુનશી સાથે હિતેશ માવાણીની વાતચીત સાંભળીશું.
1: સર્વ શ્રોતા મિત્રોને નમસ્કાર, અભિવાદન. આકાશવાણી 90 વર્ષથી ગૌરવશાળી પ્રસારણ યાત્રા. મિત્રો, આ સિરીઝ, આ શૃંખલા અંતર્ગત આજે આપણે આકાશવાણીના સહાયક નિર્દેશક કાર્યક્રમ તથા આકાશવાણી અમદાવાદના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલા મૌલિનભાઈ મુનશી સાથે વાત કરવી છે, તેમની પ્રસારણ યાત્રાની અને ખાસ કરીને વિવિધ આકાશવાણી કેન્દ્રોમાં તેમણે ફરજ બજાવી છે અને પ્રસારણનો 3.5 દાયકાથી પણ વધારે અનુભવ રહેલો છે. મૌલિનભાઈ મુનશી, સૌપ્રથમ તો આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત, અભિવાદન છે.
2: હિતેશભાઈ, ખૂબ ખૂબ આભાર કે આજે તમે તક આપી ફરીથી જૂના સંસ્મરણો. અત્યારે આમ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો મગજમાંથી પસાર થઈ રહી છે કે 89 થી આકાશવાણી ભુજ જોઈન કર્યું,
1: 89 થી,
2: હા, ત્યારથી માંડીને 2025 સુધી અલગ અલગ કેન્દ્રો પર કામ કર્યું. અને હિતેશભાઈ, કહું કે આકાશવાણી ખૂબ સશક્ત માધ્યમ છે. આટલા બધા ડિજિટલ આપણે માધ્યમોની વાત કરીએ, ઓટીટી પણ આવ્યું, બીજો બધા જે આયા માધ્યમો ચેનલો, પણ આ સૌમાં જો સૌથી સશક્ત હોય ને તો આકાશવાણી છે. ગાંધીજીએ પણ કહેલું કે આકાશવાણી મેં શક્તિ દેખતા
1: હું,
2: બરાબર છે, કારણ કે એ પ્રજાનો અવાજ રજૂ કરે છે. વોઇસલેસ પીપલ હોય ને, જેની વાચા નથી, એ સત્તા સ્થાને પહોંચાડે છે, એની સમસ્યાઓ માઇક્રોફોન દ્વારા ઉકેલે છે.
1: એટલે જેને આપણે કહેવાય કે વોઇસ ઓફ ધ વોઇસલેસ પીપલ.
2: યસ યસ યસ, 100%. અને આજે આખી આટલી લાંબી સફર રહી એમાં ખૂબ એવા અનુભવો થયા કે સમાજના જે લોકો હોય કે જેની કોઈ વાત પહોંચતી નથી. એક ડાંગની વાત કરું કે ડાંગની અંદર અમે હતા, આહવા ડાંગની અંદર આપણું કેન્દ્ર છે આકાશવાણીનું, અને ત્યાં એક પ્રોગ્રામ હતો. એના અમે એક ગામમાં ગયા તો ત્યાં લોકોએ કહ્યું કે સાહેબ અમે કામ કરીએ છીએ, અમને હજુ પૈસા નથી મળતા. અમે કહ્યું કે તમે આ માઇક્રોફોન ઉપર બોલો કે તમે આ રોજગાર યોજનામાં કામ કર્યું છે પણ હજુ પૈસા ચૂકવાય નથી, કે સાહેબ બોલીએ. એ રેકોર્ડ કરીને તરત જ સાંજે કલેક્ટર ઓફિસ પહોંચ્યો, કલેક્ટરને વાત કરી. મેં કહ્યું સાહેબ આ છે, મને કે શું વાત છે? મેં કહ્યું સાહેબ રેકોર્ડેડ છે. મને કે ચાલો મૌલિનભાઈ આપણે જઈએ. ડીએસપીને એમણે સાથે લીધા અને તમે માનશો કે પ્રોગ્રામ બ્રોડકાસ્ટ થાય પહેલાં કલેક્ટરે કોન્ટ્રાક્ટરને બોલ્યો કે અત્યાર અત્યારે પૈસા રોકડા ચૂકવો.
1: વાહ, આ આકાશવાણીની તાકાત, માઇક્રોફોનની તાકાત,
2: માઇક્રોફોનની તાકાત. એ જ રીતે ગોધરામાં જ્યારે હું હતો ત્યારે એવું થયેલું કે ત્યાં જે બહેનો હોય જેનો પતિ મરી જાય
1: દરમિયાન,
2: એ લગભગ 2002-2003ની વાત કરું છું, ત્યારે ડાકણ પ્રથા હતી કે સ્ત્રીનો પતિ મરી જાય એટલે એને ડાકણ જાહેર કરવામાં આવે. તો મને દિલ્હીથી કહ્યું કે આની સામે કંઈક પ્રોગ્રામ

0: કામો કરો. અને અમે એક રમીલાબેન રાઠવા કરીને એક સ્ત્રી હતી, એ ખૂબ આના માટે કામ કર્યા, ડાકણ પ્રથા નાબૂદ થાય
1: ગ્રામીણ વિસ્તાર,
0: ગ્રામીણ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં. અને એ વખતે એને ટ્રેક કરવા ખૂબ મુશ્કેલ હતા, પણ મેં સતત મારા સોર્સથી એમને ટ્રેક કરીને એક જગ્યાએ એમનો ભેટો થઈ ગયો. મેં કહું અમે આવીએ છીએ રમીલાબેન, તમે ત્યાં જ રહેજો. અને રમીલાબેનને કહ્યું કે કેવી રીતે તમારે લોકોનો સહયોગ જોઈએ છે. અને રમીલાબેને કહ્યું કે આકાશવાણી માઇક્રોફોનથી કહું છું કે કોઈ પણ બેનને જો આવી ડાકણ જાહેર કરે તો મારો આ મોબાઈલ નંબર છે, હું ઝૂંપડા ઉપર પણ ચોકથી મારો નંબર લખું છું, તમે આકાશવાણીના પણ સંપર્ક કરી શકો, હું સીધું તમારા ઘરે આવી જઈશ, પણ કોઈ પણ બેનને ડાકણ થવા નહીં દઉં. પછી અમે એના સિરીઝબંધ પ્રોગ્રામો કર્યા કે આ તદ્દન કુપ્રથા છે. એ જે બેન જેને એક સપોર્ટ કર્યો કે આ રમીલાબેન રાઠવા છે અને એ આખું અને આ ઝુંબેશ ડાકણ પ્રથા સામે, તો આકાશવાણીએ સપોર્ટ કર્યો. એ દર અઠવાડિયે આવે, અમને વાત કરે કે મૌલીનભાઈ ફલાણી જગ્યાએ પહોંચી ગઈ પોલીસને લઈને. રમીલાબેનનું પછી એટલું બધું માન થયું કે પોલીસ અધિકારીઓ એની સાથે વાત કરી ડાયરેક્ટ થયા. અને એણે એક બીક મૂકી કે ખબરદાર, જો કોઈ સ્ત્રીનો પતિ મળી જાય ને તમે ડાકણ કરી દો, તો આકાશવાણી એમાં સહયોગ આપ્યો.
1: એટલે મૌલીનભાઈ આપે જે 1988માં જોઈન કર્યું, તો એ કયા કેન્દ્રથી આપે શરૂઆત કરી, કઈ પોસ્ટથી એની આપ વિગત?
0: મેં મારી શરૂઆત કરી આકાશવાણી ભુજથી 1989માં, અને એ વખતે ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ જે હોય એ પોસ્ટ ઉપર શરૂઆત કરી. પછી પ્રમોશન મળ્યું એટલે ગોધરા ત્યાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે, પછી પાછું અહીંયા જે પ્રમોશન મળ્યું એડીપી તરીકે એટલે આકાશવાણી અમદાવાદ. એટલે અલગ અલગ કેન્દ્રો ઉપર ખૂબ મજા આવી. અમદાવાદ આકાશવાણી ઉપર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમે બધા અહીંયા આકાશવાણી જ હતા, અને એકદમ બધું હલવા માંડ્યું. તરત જ અમે કોઈએ પણ બધા સ્ટાફે ખભે ખભા મિલાવીને ગરબાની ચિંતા કર્યા વગર, તુષાર શુક્લ હતા અમારા ડાયરેક્ટર, તો તુષાર કે મુનશી તમે દોડો ગાંધીનગર જાઓ અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને રેકોર્ડ કરો શું પરિસ્થિતિ છે. હવે મજાની વાત એ આવી કે અમે પૂછ્યું કે સાહેબ ભુજ આકાશવાણી બહુ ચિંતા હતી કે ત્યાં પરિસ્થિતિ શું છે. આર્મી પાસે કોઈ માહિતી નહોતી કે કયો રૂટ ચાલુ છે, એટલે પણ મને એકદમ થયું મારા સોર્સથી કે અક્ષર પુરુષોત્તમ મંદિર બેપ્સ જવા દો. ત્યાં ડોક્ટર સમીન મળ્યો, તો એમણે તત એમની જોડીમાં તીતેશભાઈ સેટેલાઇટ ફોન કાઢ્યો, અને ત્યાં એમના જે કાઉન્ટરપાર્ટ સ્વામી હતા ભુજમાં એને કહ્યું કે મને માહિતી આપો કે ભુજ આકાશવાણીનું શું છે, સ્ટેટસ શું છે. તત માહિતી મળીને એમણે અમને રૂટ નક્કી કરી આપ્યો કે મૌલીનભાઈ તમારે ભુજ ટીમ મોકલવી છે ને, આટલો રૂટ ચાલુ છે, આ જગ્યાએથી મોકલો, અને રસ્તામાં ડીઝલ પણ અમારી સંસ્થાના કાર્યકરો તમને આપશે, કારણ કે પેટ્રોલ પંપો બંધ થઈ ગયેલા. અને પછી મને એકદમ વિચાર આવ્યો, મેં કહું હવે ડાયરેક્ટર જનરલ ઓલ ઇન્ડિયા રેડિયો સતત માહિતી માંગતા, તો એક હેમ રેડિયો ઓપરેટર હતા એનો મેં સંપર્ક કર્યો. તેમણે હેમ દ્વારા ભુજ સંપર્ક કર્યો અને કહ્યું કે ભાઈ તમારા કોઈનું મૃત્યુ થયું નથી, ઓફ એર થઈ ગયું છે, ઓન એર નથી અત્યારે, પણ કે બધા સલામત છે, તમે ચિંતા ના કરતા. તો એ હેમ રેડિયો દ્વારા પણ માહિતી મેળવી.
1: એટલે આકાશવાણી ભુજનો સ્ટુડિયો છે એ ડેમેજ થયેલો, નુકસાન પામેલું, એના માટે ઓપરેશનલ ન હતો.
0: એટલે એટલું બધું. પછી તો અમે અમદાવાદમાં દિવસ રાત એટલા બધા પ્રોગ્રામો કર્યા, અને એ વખતે અમે ભૂમિકા એ હતી કે લોકો ખૂબ ગભરાયેલા હતા અને અફવા બહુ ફેલાતી હતી. ગુજરાત સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક્ટ્સ દ્વારા એક પ્રોગ્રામ શરૂ કર્યો કે ભાઈ તમારા મકાનમાં તિરાડ દેખાય કે તમને ભય હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે, અમારી એક ટેકનિકલ ટીમ તમારા મકાનનું નિરીક્ષણ કરાવશે અને તમને કહેશે કે તમારું મકાન રહેવાલાયક છે કે નહીં, રિપેર કરાવવું હોય તો શું રિપેરિંગ કરાવવું એ અમે આપીશું, તમે આડેધડ કોઈ કોન્ટ્રાક્ટરને આપી ના દેતા. તો એણે પોતે આકાશવાણીના દ્વારા લોકોને શાંત કર્યા કે ભાઈ અમારી ટેકનિકલ ટીમ આવશે. અમે ખાસ કરીને મનોચિકિત્સકનો સહારો લીધો કે ભાઈ એક ડોક્ટર પ્રશાંત ભીમાણી છે, એણે કહ્યું કે હું તમને માસ હિપ્નોટાઇઝ કરી રહ્યો છું આજે માઇક્રોફોન દ્વારા. એ પહેલી વાર પ્રયોગ કર્યો, બીબીસી એની નોંધ લીધી કે આકાશવાણીએ માઇક્રોફોન દ્વારા માસ હિપ્નોટાઇઝ લોકોને કર્યા. અને પ્રશાંતભાઈએ કહ્યું કે હું તમને કેટલી એક્સરસાઇઝ હવે કરાવું છું કે આંખો બંધ કરો, ઊંડા શ્વાસ લો અને આ કરો, અને તમે બધા સલામત છો.
1: માઇન્ડ થેરાપી.
0: હા, તો એવા એવા પ્રયોગ. બેઝિકલી આકાશવાણી કામ શું છે કે સાચી વાત લોકોની સમક્ષ રજૂ કરવાની છે. આપણે કદી વ્યૂઝ નથી આપતા, ઓપિનિયન નથી આપતા, આપણે જે બન્યું છે એની જ વાત કરીએ છીએ,
1: ફેક્ચ્યુઅલ રિપોર્ટિંગ.
0: યસ, જ્યારે કોરોના થયો ત્યારે લોકો બીજા બધા સમૂહ માધ્યમો કે આટલા મર્યા, આટલા ઘણા, કે મૌલીનભાઈ તમે આકાશવાણી પર આંકડો આપો છો આટલો. મેં કહ્યું ભાઈ અમે ઓફિશિયલ રાજ્ય સરકારના જે પ્રવક્તા હોય જયંતિ રવિ એને જ અમે કોટ કરીએ છીએ, એના બાઇટ રેકોર્ડ કરીએ છીએ કે જયંતિ રવિને ક્યાં કહા
1: બરાબર
0: કે અહીંયા આટલા મરી ગયા. એ અમે લોકોમાં પેનિકી નથી ફેલાવતા,
1: અફવા ફેલાવે.
0: હા,
1: પેનિકમાં લોકોને લઈ આવવા.
0: એક વાત બહુ યાદ આવે છે હિતેશભાઈ તમારી સાથે શેર કરવાનું. વચ્ચે એક વાર કોમ્યુનલ રાયટ્સ થયેલા અને અમે બધા રાત્રે બેઠેલા, હું છે તુષારભાઈ, અને ફોન આવ્યો પોલીસ કમિશનરની ઓફિસથી કે બહોત અફવા ફેલ ચુકી હૈ કે જગન્નાથ મંદિર કે મહંત કા સ્ટેબિંગ કિયા હૈ, મગર એસા હુઆ નહીં હૈ. મેં કહું ક્યાં હૈ કે બહાર એક થા સાધુ જૈસા બિહાર કા જો ચરસી થા ઉસકો સ્ટેબિંગ કિયા હૈ. અને આખા અમદાવાદમાં આગ પ્રસરી ગયેલી કે જગન્નાથ મંદિરના મહંતનું સ્ટેબિંગ, અને પુષ્કળ તો કે તમે મદદ કરો. એટલે અમે કહ્યું સાહેબ અમે શું મદદ કરીએ, અમે વચ્ચે વચ્ચે આપ્યું કે ના તમે ત્યાં જઈ શકો મંદિર. એટલે અમે કહ્યું સાહેબ ત્યાં તો પુષ્કળ પ્રાઇવેટ ફાયરિંગ ચાલુ છે.

0: એટલે કે હું તમને પોલીસમાં ના આપું, પણ કદાચ પથ્થર વાગે કંઈક થાય એની જવાબદારી ના લઉં. એટલે તુષારભાઈ કે તું જઈશ? મેં કહું હું જઈશ. એટલે હું તૈયાર થઈ ગયો નાનકડું રેકોર્ડર લઈને, જગન્નાથ મંદિર સુધી તો પહોંચી ગયો, પણ ત્યાંથી મંદિર સાથે જવાનો જે માર્ગ હતો માર્ગ 10-15 ફૂટ હશે, ત્યાં પુષ્કળ પ્રાઇવેટ ફાયરિંગને ચાલતું હતું. એટલે પોલીસના કમાન્ડોએ કહ્યું કે અમે બે બાજુ આ લોખંડની જાળી કરી માર્ગ બનાવીએ છીએ, તમે અંદર આવી જજો. અને એમ કરીને હું જતો હતો, તોય મને 2-3 પથ્થર વાગ્યા એટલે લોહી નીકળ્યું ખભા ઉપર, પણ અંદર પહોંચી ગયો અને રામ હર્ષદાસજી મહારાજને રેકોર્ડ કર્યા કે મારું નામ રામ હર્ષદાસજી મહારાજ, હું જગન્નાથ મંદિરનું મન છું, સંપૂર્ણ સ્વસ્થ છું, કેટલાક અસામાજિક તત્વો એવી અફવા ઉડાડી છે કે મારું સ્ટેબિંગ થયું છે, પણ મારો નિત્યક્રમ ચાલુ છે, તમે મારો અવાજ સાંભળી રહ્યા છો, કોઈને પણ જાણ મારી સાથે વાત કરી હોય તો મંદિરનો લેન્ડલાઈનનો ફોન આ છે, વાત કરી શકો છો. એ રેકોર્ડ કરીને લાયા અને સતત આપણે FM ઉપરથી ને પ્રાઇમરી ઉપરથી આપ્યું. તમે માનશો કલાકમાં તોફાનો શાંત થવા માંડ્યા.
1: ખૂબ જ સુંદર વાત,
0: કારણ કે રામ હર્ષદાસજી મહારાજે પોતે કહ્યું. આપણે કદાચ કહેતો હતો કે આ ખોટું બોલે છે કે સાચું નથી, પણ જ્યારે રામ હર્ષદાસજી મહારાજ પોતે કે હું વાત કરું છું, મારી ઘડિયાળમાં રાત્રે 9:15 થયા છે, હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આ અફવા માનશો નહીં.
1: એટલે આકાશવાણીની આ પણ એક ભૂમિકા હોય છે કે કોમી તોફાનોના સમયમાં પણ સુંદર, ઉત્તમ અને જાનના જોખમે જેને કહેવાય ને એ આપણે રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ. મોલિનભાઈ, આપ આહવામાં પણ ફરજ બજાય છે, તો આહવા કેન્દ્રના અનુભવો.
0: આહવા કેન્દ્રના તો બહુ સરસ અનુભવ રહ્યા છે, કારણ કે હું તો એને સ્વર્ગ કહું છું.
1: ગુજરાતનું સ્વર્ગ,
0: ગુજરાતનો સ્વર્ગ છે. અને મને બહુ સરસ યાદ છે કે અમિતાભ બચ્ચન સાહેબ જયારે ખુશ્બુ ડાંકી આવેલા ત્યારે મને ઓફિશિયલ મૂકેલો કલેક્ટરે, ત્યારે અમિતાભ બચ્ચન સાહેબને પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું કે મુનશીજી, મને સ્વર્ગ તો નહીં દેખાય મગર ઇસે અધિક સુંદર સ્વર્ગ નહીં હોઈ શકતા હૈ. મેં કહું સર, આપ તો વિશ્વ કે હરેક કોને મેં ગયે હો, તો નહીં નહીં કે વો સબ બાત અલગ હૈ, યહાં મેં શાંત હો ગયા. એ જ્યારે મહાલના જંગલમાંથી શૂટ કરી નીકળતા હતા તો એક રોક ઉપર બેસી ગયા અને કે આપ સબ મુઝે અકેલા છોડ દીજે, કોઈ નહીં ચાહીએ, અને 1.5 કલાક બેસી રહ્યા પછી બહાર આવીને એટલા પ્રસન્ન હતા કે મેં શાંત હો ગયા. તો આહવા તો ખૂબ, અને ત્યાં આદિવાસી ભાઈઓની જે લોકો ખેતી કરતા હતા, તમે પણ ત્યાં હિતેશભાઈ જોબ કરી છે બરાબર,
1: નાગલીની ખેતી,
0: કાજુની ખેતી, કેટલા મોટા સરસ કાજુ આવે, સ્ટ્રોબેરીની ખેતી, તો આપણા બંનેના સંસ્મરણો ત્યાં ડાંગ સાથેના છે. તો એ લોકો સાથે કામ કરવાની ખૂબ મજા, એ લોકોની થાળી કથા રેકોર્ડ કરીએ, એ લોકોનું ફોક મ્યુઝિક, જેને કહ્યું કે ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું છે. એટલે કદાચ મારા આટલા બધા
1: અમદાવાદ કેન્દ્રની આપણે વાત કરીએ તો તમે જે વાત કરી રથયાત્રા અને એની, એ સિવાય પણ કોરોના સમયની કામગીરીની આપણે વાત કરીએ તો
0: ખૂબ પડકારજનક કામગીરી હતી. એટલે બીંગ અ પબ્લિક બ્રોડકાસ્ટર તો આવી વારે વારે ક્રાઇસિસ આવતી હોય, પણ આ કોરોના કાળની જ્યારે હતી, સ્ટુડિયોમાં કોઈને બોલાવવાના નહીં, ફોન ઉપર જ રેકોર્ડ કરવાની, ખૂબ અફવાઓ ચાલતી હોય, લોકોમાં પેનિકી હતી કે બસ મરી રહ્યા છે, ત્યારે અમે લોકોને કહ્યું કે સરકાર તમારી સાથે છે, તમે એકલા નથી. આકાશવાણીએ સતત એ વાતનો મારો ચાલુ રાખ્યો, પ્લસ આપણે જે આયુર્વેદિક આયુષ મંત્રાલય છે એણે જે બધી ગાઈડલાઇન્સ આપેલી કે કેવા કેવા ઉકાળા પીવા જોઈએ, ગિલોયથી માંડીને કેવી કેવી આયુર્વેદિક ઔષધ લેવી જોઈએ, કેટલા સમયે લઈ શકાય, એના એક્સપર્ટ્સને આપણે જામનગરના કુલપતિ હોય, વૈદ સાહેબ, એવા બધાને ફોન ઉપર રેકોર્ડ કરતા હતા જેથી લોકોને ઓથેન્ટિક માહિતી. એમણે એક સરસ પ્રયોગ કર્યો કે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ ખૂબ આવકારેલો, જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના કુલપતિ જે છે એમણે કહ્યું કે એક કહેવત છે કે કોની માય ખાધી છે સવાસેર સૂંઠ. એમણે લોકોને કહ્યું કે ખાલી તમે સવાર સાંજ એક ચપટી સૂંઠ જીભ ઉપર મૂકજો, એને ધીરે ધીરે ધીરે ગળામાં ઉતારજો. કોરોનાનો બાપ હશે ને તો પણ વાયરસ જીવશે નહીં. અને એમના એ શોધપત્રને અમેરિકામાં ફર્સ્ટ પ્રાઇઝ મળેલું સૂંઠ માટેના. આકાશવાણીએ એ વાતને ખૂબ સરસ રીતે હાઇલાઇટ કરી, લોકોને ખૂબ ફાયદો થયો અને એમણે કહ્યું કે આ તદ્દન વૈજ્ઞાનિક પ્રયોગ છે,
1: બિનઅસરકારક છે, બિનખર્ચાળ
0: પ્રયોગ છે, કોઈ આડઅસર વાળું નથી, અને સૂંઠમાં એટલી જબરજસ્ત તાકાત છે કે ધીરે ધીરે ઉતારશો તો ગળામાં કોઈ વાયરસ રહેશે નહીં. એમણે તો ત્યાં સુધી કહ્યું કે તમે જેમ છીંકણી સૂંઘો એમ એક ચપટી છીંકણી જે પેલી આ જે સૂંઠ હોય એ સૂંઠ સૂંઘજો. એટલે નાકમાં જે વાયરસ હોય એ તમે જોરથી લેશો સૂંઠ, તે નાકનો વાયરસ એ મરી જશે. સૂંઠની સામે કોઈ વાયરસ ટકી શકતો નથી, એમણે કહ્યું. આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું છે આયુર્વેદિકમાં. તો આપણે આવા કેટલાય લોકોના, હોમિયોપેથવાળા ડૉક્ટર હોય, એનું વિતરણ દવાઓનું ક્યાં ક્યાં ચાલે છે એના આપણે આપીએ, સાયકોલોજીસ્ટ લોકોના મન શાંત થાય એના માટેના. એટલે આકાશવાણી તો વાઇબ્રન્ટ, અહીંયા જે કોન્ફરન્સ થતી હતી, દેશ વિદેશના મહાનુભાવો આવે એનું લાઈવ કરવું, એમના ઇન્ટરવ્યૂ કરવા. એટલે જ્યારે યતેશભાઈ યાદ કરીને ત્યારે એમ થાય કે 3 કલાક કે 4 કલાક ઓછા પડે, બરાબર છે. પણ એક વાત છે કે આકાશવાણી હંમેશા સતત લોકોની સાથે રહ્યું છે, લોકોના દુઃખ દર્દને જાણ્યા છે, લૂછ્યા છે અને હિંમત આપી છે કે તમે એકલા

0: નથી, અમે પણ તમારી સાથે છીએ અને હંમેશા આકાશમાં એક ટીમવર્ક તરીકે કામ કર્યું છે, હું નહીં આપણે. તો એ સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહ્યો અને જે બધા બ્રોડકાસ્ટરો સાથે કામ કર્યું, વિનેશ અંતાણી છે, તુષાર શુક્લ છે, સાદિક નૂર પઠાણ છે, તેવા બધા દિગ્ગજ એ બ્રોડકાસ્ટિંગના મહારથીઓ હતા, એમનું માર્ગદર્શન પણ મળતું રહ્યું. કામ કરવાની ખૂબ મજા આવી, નવા નવા ટોકરો સાથેનો એક આત્મીય પરિચય થયો, સાહિત્ય સંગીત ખૂબ યાદો છે.
1: અમદાવાદમાં પ્લેન ક્રેશ થયેલું, તો એ સમય દરમિયાન આકાશવાણી અમદાવાદને શું ભૂમિકા રહેલી?
0: પ્લેન ક્રેશ થયું અને સાંજે ઘરે ગયા અને ટીવી ઉપર જોતા થયું કે આ બહુ ભયાનક છે, એટલે તરત જ અમારા એન્જિનિયર વિજય ગજ્જર કરીને છે, મેં એને ફોન કર્યો કે વિજય ક્યાં છું? મને કે સાહેબ કંટ્રોલ રૂમમાં. મેં કોઈ કામ કરને, તું મારી સાથે આવીશ? વિજય કહે કે હા હું આવીશ મોલીમાં. હું ને વિજય ગજ્જર બે એકલા જ મશીન લઈ અને પહોંચી ગયા. ભયાનક દ્રશ્યો હતા, અંદર જવાના પણ અમારું આપણું આકાશવાણીનું આઈકાર્ડ હતું એટલે ત્યાં સુધી પહોંચી શક્યા અને મુલાકાતો રેકોર્ડ કરી. બીજે દિવસે પ્રાઇમ મિનિસ્ટર આવવાના હતા એટલે સુરક્ષાનો બંદોબસ્ત પણ ખૂબ હતો, પણ એ વખતે પણ અમે હેલ્પલાઇનના નંબરો આપ્યા, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો છે, અને ખાસ તો અમે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા જ્યાં પોસ્ટમોર્ટમ થતા હતા. ત્યાં હિતેશ એટલું સરસ સેવાનું કાર્ય થતું હતું, જેને કોઈ ઓળખાણ નહોતી, લોકો એના સગાવાલા જોઈ મૃતકોના કે તમે પહેલા જમી લો, છાશ પી લો, જમાડતા હતા કોઈ ઓળખાણ વગર, અને બધા લોકો એકબીજાને મદદ કરવા તત્પર હતા. પોસ્ટમોર્ટમ રૂમની અંદર પણ અમે ગયા, એ પણ દ્રશ્ય બહુ જ એક ખરાબ હતું, પણ ત્યાં પણ હેલ્પલાઇનના નંબર હતા. ડોક્ટરોએ કહ્યું કે કોઈ અંદર આવવાનો આગ્રહ ના રાખતા, પોતાના સ્વજનોનો કોઈ ડેડ બોડી ઓળખી શકે સ્થિતિમાં છે નહીં, એટલે અમને સહયોગ આપો, અમે તમને સહયોગ આપીશું. સિવિલ હોસ્પિટલના અધિક્ષકના અને આખી રાત અમે ઇન્ટરવ્યૂ ચાલુ રાખ્યા. બીજે દિવસે સવારે આપણા જે ડીજી હતા એ વખતે હતા, વસુધા ગુપ્તેનો ફોન આવ્યો,
1: આકાશવાણીના
0: ડાયરેક્ટર જનરલ ડીજીનો, કે મૌલિનભાઈ મેં પૂરી રાત ઓફિસમાં થી ઓર મેં પૂરી રાત આકાશવાણી અમદાવાદ કો મોનિટર કર રહી થી, કે જબ ચેનલ વાલે દે રહે થે ઇસસે ભી બઢિયા ઇન્ટરવ્યૂ આપ દે રહે થે. તો મેં કહું મેડમ યે તો મેરા ફરજ થા, મેરા કર્તવ્ય થા, મુઝે કિસી ને બતાયા નહીં થા, ના તો કોઈ ઓફિસ ઓર્ડર થા, મગર મુઝે લગા કે યે હાલત મેં આકાશવાણી કો આગે રહેના ચાહિએ, ક્યોંકિ લોગ રેડિયો સુન રહે થે કાર મેં અપને ઘર મેં, તો મેને યે એક છોટા સા પ્રયત્ન કિયા. તો એ વખતે પણ અમે પછી સતત આવા આવા પ્રોગ્રામો આપ્યા કે કોને ક્યાંથી મદદ મળી શકે એમ છે, કોને કયા પેપર્સ ક્યાં રજૂ કરો. સિવિલ હોસ્પિટલ મોટું તંત્ર છે, પણ એમાં કયા ટેબલ ઉપર જઈને સ્વજનોએ કયા પેપર ક્યાં આપવા, આધાર કાર્ડના પુરાવા, એમના સ્વજનોની ટિકિટના પુરાવા. તો અમે કહ્યું જો તમે સિવિલ હોસ્પિટલમાં છો તો પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં બ્લોક નંબર 4 પહોંચી જાઓ, ત્યાં અધિકારી બેઠા છે, એમનું નામ આ છે, તમે એના પુરાવા આપી દો, તમારે એક ફાઇલ તૈયાર કરીને લઈ જવાની છે. વ્યવસ્થિત આખું માર્ગદર્શન લોકોને મળી રહે, તમને કોઈ પણ અગવડ હોય તો ગાંધીનગર ત્યાં હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે, તમારા સ્વજનોના કોઈ દાગીના કે હોય તે બધી વસ્તુ આ જગ્યાએ રાખવામાં આવી છે, તમે યોગ્ય પુરાવો આપીને લઈ જઈ શકો છો. તો આકાશવાણીનો પ્રયત્ન સતત એ છે કે જ્યારે આવી ક્રાઇસિસ આવે તો લોકોને કઈ રીતે મદદરૂપ બની શકાય. અમુક માધ્યમે જે લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે કે બડી ગલતીથી એ એસા હો ગયા, એસા નહીં હોના ચાહીએ, કિસકા હાથ થા, ત્યારે આપણે એ બધું એ લોકો પર છોડી દે છે. હા, આપણે એ વખતે કોઈ બિઝનેસ નથી કરવાનો હતો કે અમારે પાસે ઓર બી ખબર હોય, મગર એક છોટે સે બ્રેક કે બાદ આપણે કોઈ બ્રેક નથી લેતા, આપણે કોઈ એમાં એડવર્ટાઇઝમેન્ટ નથી લેતા. એ લાશો ઉપર આપણે આકાશવાણી ક્યારેય ધંધો નથી કર્યો.
1: અને ખાસ તો એક આકાશવાણીની સાથે જોડાયેલું છે લોકસેવા પ્રસારક, ભારત કા લોકસેવા પ્રસારક,
0: જી એ બહુ મોટું ટેગ છે. તો આ આકાશવાણી છે અને એટલે જ આજે કદાચ આકાશવાણી છે ને એનો આખો વિશ્વભરમાં ડંકો છે. અને વી આર ધ લાર્જેસ્ટ બ્રોડકાસ્ટર ઓફ ધ વર્લ્ડ. એક સમય બીબીસી હતું, નવ ઓલ ઇન્ડિયા રેડિયો ઇઝ ધ લાર્જેસ્ટ બ્રોડકાસ્ટર. આજે ન્યૂઝ થાય પછી ક્યાંય પણ જઈને કહીએ ને કે આકાશવાણીથી, તત માણસ રિસ્પેક્ટ કરે, આઈએ મોલિનભાઈ બેઠીએ, આ આકાશવાણી છે.
1: મોલિનભાઈ, આકાશવાણી જ્યારે પોતાના 90 ગૌરવશાળી પ્રસારણ યાત્રાની ઉજવણી કરશે 8 જૂને, ત્યારે આપને કેવી લાગણી થાય છે?
0: એક એવી લાગણી થાય છે કે છત્ર છાયા હેઠળ જે હોય અને એ છત્ર છાયા હેઠળ આપણને એમ થાય કે વાત સુરક્ષિત છે. આજે એવું રિટાયર થઈને 1 થવા જેવું આવ્યું, પણ એવું મનાતું નથી કે રિટાયર થઈ ગયા છે, એટલી લાગણી છે આકાશવાણીમાં. અને આકાશવાણી એક છત્ર લોકોને આપ્યું છે કે ચિંતા ના કરો, આ દેશમાં કંઈ પણ ક્રાઇસિસ આવશે, વી આર વિથ યુ. એટલે લોકોને પણ શ્રદ્ધા છે કે બીજા બધા જે કંઈ બોલશે પણ આવું કંઈ પણ ક્રાઇસિસ તો આકાશવાણી પહેલાં ચાલુ કરો. અને સરકાર પણ તમે જો કંઈ પણ ક્રાઇસિસ તો પહેલાં એમ કહે છે કે એક રેડિયો બેટરીવાળો સેલવાળો સાથે રાખો, કારણ કે સરકારને સૂચના આપવી હોય તમને તો એ આકાશવાણી ઉપરથી જ આપે છે.
1: એટલે કે એક આકાશવાણીની સાથે જોડાયેલ છે ઇન્ફોર્મેશન, એન્ટરટેનમેન્ટ એન્ડ એજ્યુકેશન, માહિતી, મનોરંજન અને જ્ઞાન.
0: જી,
1: તો આ આપણે યાત્રા ચાલુ રાખીશું આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવવા માટે, અને આપની એક જે પ્રસારણની અનુભવ યાત્રા છે તે શ્રોતાઓ સાથે શેર કરવા માટે મૌલિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ આપનો પણ.
2: મિત્રો, આપ સાંભળી

0: રહ્યા હતા આકાશવાણીના સહાયક નિર્દેશક કાર્યક્રમ તથા આકાશવાણી અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયેલા મૌલિન મુનશી સાથેની હિતેશ માવણીની વાતચીત. આશા રાખીએ કે આ મુલાકાત આપને ગમી હશે.
1: આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
2: આવજો, ફરી મળીશું.
3: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં. abadsahiyar@gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનું પ્રસારણ FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પરથી કરવામાં આવ્યું.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન. બસ થોડી હી દેર મેં હમ સુનેંગે કાર્યક્રમ સુરીલા સફર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: મેં હું વિધિ પ્રવીણ જૈન, નમસ્કાર સ્વીકારે. આજ ઇબારત લેકર હમ આપકે બીચ મેં આએ હૈં ઓર વહ ઇબારત હમ આપ સભી કે સાથ સાઝા કરના ચાહતે હૈં. ઇબારત બડી છોટી સી હૈ લેકિન બાત બડે દિલ કી હૈ. ઇબારત કુછ એસા કહેતી હૈ કે દિલ જબ યે પૂછતા હૈ કે વો કૌન હૈ તો બરબસ હી સામને વાલે કા અક્સ આંખો મેં ઉભર આતા હૈ. ફિર કોશિશ હોતી હૈ કે પહેલે ખત કે લીએ ઓર દિલ દલીલે દેતા હૈ કે ઇશારો મેં ઉધર સે કુછ કહા તો હૈ ઓર કહીં એહસાન દિલ પર હો ગયા તો ક્યા હી બાત હૈ. ઓર અગર ઉનકી નજરો કી ઇનાયત ના હુઈ તો કયામત હી આ જાયેગી. બસ યે છોટી સી ઇબારત ઉન ક્ષણો કી, ઉન લમ્હો કી જિન્હે હમ બહોત પ્યાર સે જીતે હૈ. અબ ઇસકે લીએ હમારે શ્રોતા ક્યા કહેતે હૈ તો વહ લિખતે હૈ કે આજ કી ઇબારત પ્રેમ કે શરૂઆતી અનુભૂતિઓ કો વ્યક્ત કરતે હુએ દિલ કી બેહદ ખૂબસૂરત, નાજુક ઓર કશ્મકશ ભરે અહેસાસ હૈ. યે મોહબ્બત કે ઉસ દૌર કા આઈના હૈ.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં ડીકે શિવકુમાર આજે બેંગલુરૂમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન. અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સંકલિત આદિવાસી વિકાસ એજન્સીઓ અને સંકલિત આદિવાસી વિકાસ પ્રોજેક્ટ્સના મજબૂતીકરણ પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે દેશભરમાં વસતો આદિવાસી સમાજ સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે અને આદિવાસી સમુદાયને આગળ લાવવા માટે પ્રયાસ કરવા જોઈએ. તેમણે કહ્યું કે વિકાસ છેલ્લા ઘર અને છેલ્લા ગામ સુધી પહોંચવો જોઈએ. શ્રીમતી મુર્મુએ ચિંતા વ્યક્ત કરી કે હજુ પણ આદિવાસીઓના કેટલાક વર્ગો છે જેઓ સરકારની વિવિધ યોજનાઓથી અજાણ છે.
1: પીએમ જનમન યોજના કે તહેત જનજાતિય સમુદાય મેં ભી સબસે પિછડે સમૂહ કે 20,000 સે અધિક ગાંવ તક વિકાસ કાર્યક્રમ કો પહોંચાને કા લક્ષ્ય હે. હમ સબ જાનતે હે 75 જો ગ્રુપ્સ ઓ હે પીવીટી જી પીવીટી જે સબસે પિછડે અભી ભી કોઈ પેડ કે મંચ કે રેત પે રહેતે હૈ ઉનકે કોઈ જમીન નહીં. જમીન થા લેકિન રેકોર્ડેડ નહીં, ઇસીલિયે ઉનકો જમીન દેકર ઘર બનાના ઉનકે હર ચીજ કે લિયે અધિકારી લોગો કો જિતને કર્મચારી લોગો કા દાયિત્વ હૈ.
0: આ કાર્યક્રમ ચાલી રહેલા જનજાતીય ગરિમા ઉત્સવ 2026ના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. આ સંમેલન દેશભરમાં આદિવાસી વિકાસ વિતરણ માટે જવાબદાર સંસ્થાકીય પ્રણાલીઓને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં શાસન સુધારા, સંકલન પદ્ધતિઓ અને ટેકનોલોજી સક્ષમ સેવા વિતરણનો સમાવેશ થાય છે. 26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વેપાર, રોકાણ, ઉર્જા, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. આ મુલાકાત ભારત અને વેનેઝુએલા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદના મહાનિદેશક કંચન દેવી કરશે. પેનલને આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવા માટે કહેવાયું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે અરવલ્લી ઇકોસિસ્ટમના રક્ષણ સંબંધિત મુખ્ય મુદ્દાઓને ઉકેલવા માટે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક મૂલ્યાંકનની જરૂરિયાત છે. અદાલતે અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં રજૂ કરાયેલ પર્યાવરણ મંત્રાલયના અહેવાલના અમલીકરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા નવી સમીક્ષાનું સૂચન કર્યું હતું. અરવલ્લી પર્વતમાળાને ઓળખવા માટેના પ્રસ્તાવિત માપદંડો પર્યાવરણીય સંરક્ષણ હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો, પર્યાવરણીય રીતે સંવેદનશીલ પ્રદેશોમાં ખાણકામ અથવા અન્ય પ્રવૃત્તિઓને મંજૂરી આપી શકાય કે નહીં તેવા પાયાઓની સમિતિ તપાસ કરશે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડીકે શિવકુમાર આજે સાંજે બેંગલુરૂમાં 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત તેમની મુખ્યમંત્રી તરીકે અને ભૂતપૂર્વ ગૃહમંત્રી ડોક્ટર જી પરમેશ્વરને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે. આજે લગભગ 10 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના મહાસચિવો કેસી વેણુગોપાલ અને રણદીપસિંહ સુરજેવાલા સહિત મહાનુભાવોને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાં ઉથલપાથલ થઈ રહી છે. પાર્ટીમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ટીએમસી ધારાસભ્ય રીતાબ્રત બેનર્જીએ લગભગ 60 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જે વિધાનસભામાં રાજકીય સમીકરણને બદલી શકે છે. ગુજરાત પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે અભિયાન આદર્યું છે. આજે રાજ્યભરમાં ચલાવાયેલા અભિયાનમાં ઘણા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવાયા છે. અમદાવાદ પોલીસે આજે સવારના અભિયાન દરમિયાન 166 જ્યારે કચ્છમાં 115ની અટકાયત કરી છે. આ ઉપરાંત ભરૂચમાં 50 જેટલા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ થઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય શેરબજારમાં આજે કડાકાનો માહોલ સર્જાયો હતો. પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા સહિતના કારણોના પરિણામે પ્રારંભિક તબક્કે સેન્સેક્સમાં 900 અને નિફટીમાં 250 અંકોનો કડાકો થયો હતો. IT, રિયાલિટી અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓના શેરોમાં વેચવાલી, જ્યારે ટેલિકોમ્યુનિકેશન જેવા શેરોમાં લેવાલી જોવા મળી હતી. આજે વિશ્વ સાયકલ દિવસ છે. પરિવહનના સરળ, સસ્તા, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ માધ્યમોને પ્રોત્સાહિત કરનારી સાયકલની શાંતિ સવારી કરીને વિશ્વભરના સાયકલવીરો ઉજવણી કરી રહ્યા છે. સાયકલની સવારીથી પર્યાવરણીય સંભાળ અને આરોગ્યને પ્રોત્સાહન મળે છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને સાયકલ ચલાવવા અને સ્વસ્થ અને હરિયાળા રાષ્ટ્રના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશ શેર કરતા તેમણે કહ્યું કે સાયકલ ચલાવવાને નિયમિત આદત બનાવવાથી સંતુલિત અને શિસ્તબદ્ધ જીવનશૈલીને પ્રોત્સાહન મળે છે.
2: સાયકલિંગ કો અપને જીવન કા હિસ્સા બનાઈ. સાયકલિંગ કેવલ એક વ્યાયામ યા એક દિન કી હોબી નહીં, બલ્કિ સ્વસ્થ ઓર સશક્ત જીવનશૈલી કી પહેચાન હૈ. યહ હમારે સ્વાસ્થ્ય કે સાથ સાથ પર્યાવરણ કો સુરક્ષિત રખને કા સબસે સસ્તા, સુંદર ઓર ટિકાઉ માધ્યમ હૈ. જીતના અધિક હમ સાયકલ કા ઉપયોગ કરેંગે ઉતના હી પ્રદૂષણ કમ હોગા ઓર પેટ્રોલ ડીઝલ કી બચત કે માધ્યમ સે દેશ કો ભી લાભ મિલેગા.
0: ભારત વર્ષ 2025માં વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા બજાર બન્યું છે. આ અંગે જણાવતા કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે દેશની સૌર ઉર્જા વૃદ્ધિ વૈશ્વિક ધોરણે સ્થાપિત કરી રહી છે અને મજબૂત નીતિ સમર્થન, નવીનતા અને વિશ્વકક્ષાના માળખા દ્વારા રેકોર્ડ ક્ષમતા વધારાને આગળ ધપાવી રહી છે. તેમણે જણાવ્યું કે ભારતનું સ્વચ્છ ઉર્જા સંક્રમણ ઝડપે બની રહ્યું છે, ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવી રહ્યું છે, ટકાઉ વિકાસને આગળ વધારી રહ્યું છે અને નવીનીકરણીય ઉર્જામાં વૈશ્વિક નેતા તરીકે

દેશની સ્થિતિને મજબૂત બનાવી રહ્યું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEએ જણાવ્યું કે લગભગ 40,000 વિદ્યાર્થીઓએ તેમની પુનઃમૂલ્યાંકન અરજીઓ જમા કરી છે. CBSEએ ગઈકાલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલોમાં જોવા મળેલી સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું. આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે તેમની મૂલ્યાંકન કરાયેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવી છે. સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સીએ આગામી સમયમાં અલનિનોની ભારે સ્થિતિની શક્યતા હોવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપી છે. વિશ્વ હવામાન સંગઠન WMOના જણાવ્યા અનુસાર મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન વધી રહ્યું છે. એજન્સીએ જૂનથી ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિશ્વમાં સરેરાશથી વધુ તાપમાનની આગાહી કરી છે અને જણાવ્યું કે અલનિનોની સ્થિતિ નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં DK શિવકુમાર આજે બેંગલુરુમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન. અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેર બજારમાં કડાકો અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જીનકે પાસ કોઈ ગારંટી નહીં હૈ સરકાર ખુદ ઉનકી ગારંટર બન રહી હૈ.
2: પિછલે 6 વર્ષો મેં પીએમ સ્વનિધિ યોજના કે તહેત 75 લાખ સે જ્યાદા સ્ટ્રીટ વેન્ડર્સ કો 17,800 કરોડ રૂપિયે સે અધિક કે લોન દિયે ગયે હૈ. સાથ હી બ્યાજ સબસિડી ઓર ડિજિટલ લેનદેન પર કેશબેક કે રૂપ મેં લગભગ 800 કરોડ રૂપિયે કી સહાયતા ભી પ્રદાન કી ગઈ હૈ. આજ દેશ ભર કે સ્ટ્રીટ વેન્ડર્સ જિનમે કરીબ 46% મહિલાએ હૈ અપને વ્યાપાર કો નઈ ઊંચાઈયો તક લે જા રહે હૈ. પીએમ સ્વનિધિ કે 6 સાલ ઉત્સાહ સમ્માન સ્વાભિમાન.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ, કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષના શાસન અંગે યોજાનારા કાર્યક્રમ, રાજ્યમાં વાવેતરની મોસમમાં ખાતર તેમજ ઈંધણના પુરવઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમ, ચોમાસું શરૂ થતા વિવિધ વિભાગની તૈયારી અને રાજ્ય સરકારના આગામી આયોજન તથા નીતિગત વિષય અંગે ચર્ચા કરવામાં આવી. આ સાથે જ મંત્રીમંડળની બેઠકમાં વડોદરાના માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યભરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદમાં 300 જેટલા શંકાસ્પદ નાગરિકોની અટકાયત કરવામાં આવી. તેમાંથી 166 જેટલા બાંગ્લાદેશના નાગરિક હોવાનું જણાયું છે. આ તપાસ અભિયાન આગળ પણ યથાવત રહેશે તેમ અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું.
1: અમદાવાદનો જે મુખ્ય વિસ્તારોમાંથી મળ્યા એમાં દાની લીમડા, નારોલ, નારોડા, ટોલા, જુહાપુરા, સરખેજ છે, આ બાજુથી વધારે અમે ઓળવ છે, પિરાના છે ત્યાંથી વધારે. એમાં ભારત સરકારની એક માર્ગદર્શિકા છે, એના મુજબ અમે પોર્ટલ પર એન્ટ્રી કરશું અને ત્યાં અમારે સ્ટેટ આઈબી અને ડીજી ઓફિસની મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જાણ કરશું અને આ લોકોની આગળની કાર્યવાહી થશે.
0: કચ્છમાં પણ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકોની ઓળખ અને તપાસ કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધી ગેરકાયદે રહેતા 115 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની અટકાયત કરી છે. આ તમામ લોકોના દસ્તાવેજ અને ઓળખ અંગે તપાસ હાથ ધરાઈ છે. જ્યારે ભરૂચમાં જિલ્લા SOG અને સ્થાનિક પોલીસની 50થી વધુ ટીમે વિવિધ વિસ્તારમાં સંયુક્ત તપાસ કરી શંકાસ્પદ લોકોની ઓળખ અને તેમના દસ્તાવેજની ચકાસણી કરી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી અનેક યોજનાઓથી અનેક લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આવી જ એક લખપતિ દીદી યોજનાથી ઘણી મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે. ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 739 જેટલા સ્વસહાય જૂથને 18 કરોડ 47 લાખ રૂપિયાથી વધુનું સ્ટાર્ટઅપ ભંડોળ પૂરું પડાયું છે. જિલ્લાના લખપતિ દીદી યોગિતાબેનનો પ્રતિભાવ સાંભળીએ.
2: અમારા જૂથમાં રિવોલ્વિંગ ફંડ તરીકે અમને આપવામાં આવ્યું છે મિશન મંગલમ અંતર્ગત, અને અમને VO માં પણ 10 લાખ રૂપિયા અને 50,000 રૂપિયા આપવામાં આવ્યા છે, જેના થકી અમે બહેનોએ નું ધિરાણ કરીને અમે બહેનો આગળ આવીએ છીએ. અમે જાતે નાગલીના પાપડ, નાગલીનો લોટ, નાગલીની ચકરી, પછી અમુક વસ્તુઓ અમે બનાવીએ છીએ અને એનું વેચાણ પણ કરીએ છીએ, જેથી અમને પગભર થવામાં ખૂબ સારી એવી મદદરૂપ થઈ જ રહે છે.
0: નવસારીમાં મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં 100 ભયજનક મકાનના માલિકોને વહીવટી નોટિસ અપાઈ. તે અંતર્ગત જર્જરિત બાંધકામને સ્વેચ્છાએ દૂર કરવા અથવા તેનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવા સૂચના અપાઈ છે. નિયત મર્યાદામાં કોઈ પગલાં

0: નહીં લેવાય તો મહાપાલિકા દ્વારા ભયજનક માળખા તોડી પડાશે. ચોમાસામાં કોઈ હોનારત ન થાય તે માટે એસ્ટેટ વિભાગ દ્વારા 129 જેટલી જોખમી ઇમારતોનો સર્વે કરાયો હતો. આજે 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે વલસાડમાં માય ભારત વલસાડ અને સાયકલ ચાલકોના એક સમૂહ દ્વારા સાયકલ યાત્રા યોજી લોકોને નશા મુક્તિનો સંદેશ અપાયો, તેમજ કોઈપણ પ્રકારના કેફી પદાર્થનું સેવન ન કરવા લોકોને અપીલ કરવામાં આવી. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય ભરત પટેલે લોકોને 4-5 કિલોમીટરના અંતર માટે સાયકલનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
1: આજે વિશ્વમાં યુવા બાળક અને સિનિયર સિટીઝન સાયકલ નો ઉપયોગ કરે જેથી કરીને હેલ્થ માટે પણ સારું છે અને આપણા દેશના વડાપ્રધાને જે અપીલ કરી છે આર્થિક રીતે આપણા દેશને બચાવવા માટે પેટ્રોલ ડીઝલ નો બચાવ કરવો. થોડા થોડા અંતરે 4-5 કિલોમીટર અંતરે ઓફિસ હોય, સ્કૂલ હોય, સંસ્થા હોય ત્યાં કે સાયકલ નો ઉપયોગ કરવા માટે આજે આપણે બધા સાયકલ વિશ્વ ડેના નિમિત્તે આપણે સંકલ્પ કરવો.
0: ગત 2 સદીઓથી કરોડો લોકોના જીવનને ગતિ આપી રહેલી સાયકલનું મહત્વ આજે પણ અકબંધ છે. તેને જોતા સુરેન્દ્રનગરમાં પણ દરરોજ અંદાજે 50-60 અને સમગ્ર વર્ષ દરમિયાન 18,000થી વધુ સાયકલનું વેચાણ થઈ રહ્યું છે. મહેસાણામાં વસ્તુ અને સેવા કર GST વિભાગને 270 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. આ વખતે મહેસાણા ડિવિઝનની આવકમાં 12.4% વધારો નોંધાયો છે. વિસનગર, વિજાપુર, કડી, પાલનપુર, ડીસા, ઊંઝા અને સિદ્ધપુર ઘટકમાં વિવિધ 60,366 જેટલા કરદાતાઓ આ એકમમાં નોંધાયેલા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સેન્ડર AIR News_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ સાથે આપ જોડાયેલા છો. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પહેલું ગીત સંભળાવું તે પહેલા આ વિજ્ઞાપન.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુ સેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કાર્યક્રમનું પહેલું ગીત વાણી જયરામના સ્વરમાં, પિનાકીન ઠાકુરની શબ્દરચના, રસિકલાલ ભોજકનું સંગીત.

0: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.

0: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો FM 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતી અમદાવાદ પરથી. હું આપને જણાવું કે વિખ્યાત પાર્શ્વગાયિકા સુમન કલ્યાણપુરનું તાજેતરમાં જ 2 દિવસ પહેલાં નિધન થયું હતું અને તેમણે ગાયેલા કેટલાક ગુજરાતી ગીતો પણ ખૂબ જ લોકપ્રિય નીવડ્યા હતા. તો ચાલો આજે એમના ગાયેલા કેટલાક ગીતો સાંભળીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ. આવી રહ્યું છે આપના સુધી સુમન કલ્યાણપુર અને પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથીઓના સ્વરમાં મીરાબાઈ રચિત આ ભજન, જેમાં સંગીત છે પુરુષોત્તમ ઉપાધ્યાયનું.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી. કાગળ

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

ઝવેરચંદ મેઘાણીની શબ્દરચના હતી મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર અને સાથીઓનો સ્વર. શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. FM 96.7 મેગાહર્ટ્ઝ આપ જોડાયેલા છો વિવિધ ભારતી અમદાવાદ સાથે.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, બપોરના 3 થવા જઈ રહ્યા છે. જોડાઈશું વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે અને સાંભળીશું કાર્યક્રમ સખી સહેલી. બસ થોડી જ વારમાં
2: आप सुन रहे हैं विविध भारती सेवा, देश की सुरीली धड़कन. अगला कार्यक्रम है सखी सहेली, कीजिए बस कुछ देर का इंतजार.
3: बेटा, दाल मां मीठा नी जगह है खांड पड़ी जाए तो क्यों लागे?
4: अरे मम्मी, आंखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई.
3: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई. अने एटले ज आ चार रंग याद राखजे. लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने. एकदम सिंपल.
5: गुजरातना शहरो ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचराना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो.
6: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: વિકસિત

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 થયા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ. કાર્યક્રમની શરૂઆત કરીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં રાજુ બન ગયા જેન્ટલમેન ફિલ્મના આ ગીત સાથે. સંગીત જતીન લલિતનું.

કાર્યક્રમની શરૂઆત કરીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં રાજુ બન ગયા જેન્ટલમેન ફિલ્મના આ ગીત સાથે. સંગીત જતીન લલિતનું.

કભી હા કભી ના આ ફિલ્મનું ગીત સાંભળશો કુમાર સાનુના સ્વરમાં. સંગીત છે જતીન લલિતનું, બોલ મજરૂહ સુલતાનપુરીના.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ આપ માણી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ અલકા યાજ્ઞિક અને અભિજીતના સ્વરમાં યસ બોસ ફિલ્મનું આ ગીત. સંગીત છે

અભિજીતના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા અંજામ ફિલ્મનું ગીત. સંગીત હતું આનંદ મિલિંદનું, બોલ સમીરના. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ઉદિત નારાયણ અને સાથીઓના સ્વરમાં ડર ફિલ્મનું આ ગીત. સંગીત શિવ હરિનું, શબ્દરચના આનંદ બક્ષીની, ગાયક કલાકાર છે ઉદિત નારાયણ, લતા મંગેશકર અને સાથીઓ.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ હમણાં જ આપ માણી રહ્યા હતા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. શ્રોતા મિત્રો, સાંજના 5:30 થઈ

છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની શરૂઆત કરીએ ઉષા મંગેશકર અને પ્રફુલ દવેના સ્વરમાં ચાંદો ઉગ્યો ચોકમાં ફિલ્મના આ ગીત સાથે. સંગીત છે ગૌરાંગ વ્યાસનું, બોલ કેશવ રાઠોડના.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ગુજરાતી ચિત્રપટ સંગીતના કાર્યક્રમમાં આગળ સાંભળીએ અલકા યજ્ઞિક અને સાથીઓના સ્વરમાં અલબેલી નાર ફિલ્મનું ગીત સંગીત અવિનાશ વ્યાસનું।

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

દમયંતી બરડાઈ અને સાથીઓના સ્વરમાં આ છે ગોરલ ઘરાસણી ફિલ્મનું ગીત. સંગીત છે સી અર્જુનનું.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઉષા મંગેશકર, કેશવ રાઠોડ અને સાથીઓના સ્વરમાં આ છે ખમ્મા મારા વીરા ફિલ્મનું ગીત. સંગીત સી અર્જુનનું, બોલ કેશવ રાઠોડના.

માધવી પંડ્યા અને સાથીઓના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા મારી નન્નદીનો વીર, આ ફિલ્મનું ગીત. સંગીત હતું મધુ માધવીનું. આ ગીત સાથે જ ગુજરાતી ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ સુરીલી સાંજ સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: દોસ્તો, દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ સાયકલના આરોગ્ય, પર્યાવરણ અને ટકાઉ પરિવહન માટે મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. વર્ષ 2018માં યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. સાયકલ પર ફિલ્માવાયેલું વધુ એક ગીત સાંભળીએ. સ્વર છે મુકેશનો, ફિલ્મ ઇશારા, સંગીત કલ્યાણજી આનંદજીનું, બોલ મજરૂ સુલતાનપુરીના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: લતા મંગેશકર અને આશા ભોસલે તથા સાથીઓના સ્વરમાં સાંભળીએ પડોસન ફિલ્મનું આ ગીત, બોલ રાજેન્દ્ર કૃષ્ણના.

શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS

0: પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત
1: લતા મંગેશકર અને હેમંત કુમારના સ્વરમાં સાંભળીએ એક હી રાસ્તા ફિલ્મનું ગીત, બોલ મજરૂ સુલતાનપુરીના.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો

0: સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ બાત એક રાત કી ફિલ્મનું ગીત. સંગીત છે SD બર્મનનું, બોલ મજરૂહ સુલતાનપુરીના.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ ઘૂંઘટ ફિલ્મનું ગીત, સંગીત રવિનું, બોલ શકિલ બદાયોની.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કાર્યક્રમમાં અંતે છે આપના રેડિયો સેટ પર આશા ભોસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં બહુ બેગમ ફિલ્મનું ગીત, શબ્દરચના સાહિર લુધિયાનવીની.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: આ સાથે જ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. જોડાઈએ અમારા મુંબઈ કેન્દ્ર સાથે.
5: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन, धूप अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.

0: મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો. પ્રાદેશિક સમાચાર બાદ જયમાલા કાર્યક્રમનો શેષ ભાગ આપ સાંભળશો.
2: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સેવા ક્ષેત્ર માટે રાજ્યમાં દેશનું સૌપ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થપાશે, રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે, ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સરકારની મંજૂરી. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિક પકડાયા, ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી, શિક્ષણ વિભાગનો નિર્ણય. અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે. આ માટે રાજ્ય સરકારે ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને મંજૂરી આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ મિશન અંતર્ગત

0: વર્ષ 2030 સુધીમાં શહેરી વિસ્તારોમાં વીજ લાઇનો સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભમાંથી લઈ જવાશે.
1: વાયર ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે અને મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે. 70 મહાનગરપાલિકાઓ 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં આ નિર્ણયથી ખાસ કરીને કુદરતી આફતો, વાયર તૂટવા, શોર્ટ સર્કિટથી થતી દુર્ઘટનાઓ અટકશે અને જનજીવન વધારે સુરક્ષિત બનશે. ટેકનિકલ ફોલ્ટ પણ ઘટશે. નાગરિકોની ગુણવત્તાયુક્ત અને અવરોધ વિનાની વીજળી એ મળશે.
0: સાથે જ બેઠકમાં રાજ્યમાં સેવા ક્ષેત્ર માટે અલાયદા દેશના સૌપ્રથમ સર્વિસ કમિશનરેટની સ્થાપના કરવાનો પણ નિર્ણય કરાયો. તેનાથી ગુજરાત સેવા ક્ષેત્રમાં દેશનું કેન્દ્ર બનશે તેમ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું.
1: ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્રબિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે એમાં સમન્વયનું કામ, ત્યારે એક ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ કરવાની છે.
0: રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યસ્તરના સંયોજકે લોકોને પેનિક બાઇંગ એટલે કે ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. સાથે જ તેમણે ઇંધણની ઉપલબ્ધતા અંગે સચોટ અને ચકાસાયેલી માહિતી માટે માત્ર ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સત્તાવાર સંદેશાવ્યવહાર પર જ વિશ્વાસ રાખવા સલાહ આપી છે. રાજ્યમાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ IOCL, BPCL અને HPCLની તમામ પુરવઠા શૃંખલાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને પ્રવાહી પેટ્રોલિયમ ગેસ LPG સહિતની આવશ્યક પેટ્રોલિયમ વસ્તુઓની ઉપલબ્ધતા સામાન્ય અને અવિરત રહી છે. અગાઉના મહિનામાં માંગમાં થયેલા વધારા છતાં પણ એકંદર પુરવઠાની સ્થિર સ્થિતિ અને પર્યાપ્ત રહી છે. રાજ્યભરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 જેટલા નાગરિકોને પકડ્યા છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, 780 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન શરૂ થતાં જ શહેરોના બસ મથક, રાજમાર્ગ અને રેલવે મથક પર નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા 18 લોકોને પણ પકડવામાં આવ્યા છે.
2: 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવા વાળા લોકો, આ લોકોને નોકરી આપવા વાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે.
0: રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રવેશ નિયમોમાં સુધારો કર્યો છે. તે અંતર્ગત પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી અપાઈ છે. જૂન જુલાઈ સત્રની નિયમિત પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી બેઠકો પર દ્વિવાર્ષિક પ્રવેશ અપાશે. સરકારી અને અનુદાનિત સંસ્થાઓમાં ME અને MTech અભ્યાસક્રમોમાં 30% સુધી ખાલી બેઠકો હોય તો દ્વિવાર્ષિક પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે સ્વનિર્ભર સંસ્થાઓને અને અનુસ્નાતક ડિગ્રી અભ્યાસક્રમમાં 50% સુધી ખાલી બેઠકો હોય અને સંબંધિત યુનિવર્સિટીની મંજૂરી હોય તો પણ દ્વિવાર્ષિક પ્રવેશ અપાશે. જોકે પ્રવેશ આપ્યા બાદ સંસ્થાઓને નિર્ધારિત સમયમર્યાદામાં ACPCને માહિતી આપવાની રહેશે. આ રીતથી ખાલી બેઠકોનો વધુ ઉપયોગ કરી નવા વિદ્યાર્થીઓને પ્રવેશની તક મળશે. રાજ્યનું વહીવટીતંત્ર ચોમાસા પૂર્વે ઝીરો કેઝ્યુઆલિટી એટલે કે એક પણ માનવજીવનનું નુકસાન ન થાય તે લક્ષ્ય સાથે સજ્જ છે. ગાંધીનગરમાં મુખ્ય સચિવ MK દાસની અધ્યક્ષતામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ તથા વિભાગોની ચોમાસા પૂર્વેની ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. તેમાં શ્રી દાસે તમામ વિભાગને આપત્તિ વ્યવસ્થાપન આયોજનના અસરકારક અમલીકરણ અંગે તાકીદ કરી છે. શ્રી દાસે કહ્યું, લોકોને હાલાકી ન પડે તે માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેતા રોડ, રસ્તા અને ગટરના કામ ઝડપથી પૂર્ણ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર અપાયો છે. ઉપરાંત તેમણે રાજ્યમાં ભારે વાહનોની વધુ અવર જવર હોય તેવા રસ્તા અને બ્રિજનું અત્યારથી જ જરૂરી સમારકામ પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી હતી. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, આધુનિક અને લોક કેન્દ્રિત બનાવવાના સરકારના પ્રયાસને બિરદાવ્યો છે. રાજ્યમાં હૃદય

0: રોગની સારવારના વિસ્તરણ અંગે યોજાયેલી ઉચ્ચસ્તરની બેઠકમાં તેમણે કહ્યું ગત વર્ષ 2025માં યુએન મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા દ્વારા 8504 સફળ કાર્ડિયાક સર્જરી હૃદયના ઓપરેશન કરાયા તેમજ સરેરાશ 3,94,000થી વધુ દર્દીઓની ઓપીડી ચકાસણી અને 52,167 જેટલા ગંભીર દર્દીઓને આઈપીડી અંતર્ગત ઉત્કૃષ્ટ ઇન્ડોર સારવાર અપાઈ છે. દરેક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીને ગુણવત્તાસભર સુલભ અને આધુનિક સારવારની સાથે માનવીય સંવેદનાનો સ્પર્શ મળે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ હોવાનું પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. પોરબંદરના બરડા જંગલ વિસ્તારમાં સિંહોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. ખુલ્લામાં વિહાર કરી રહેલા 17માંથી એક પણ સિંહમાં બેબીસિયા વાયરસના કોઈ લક્ષણ જોવા નથી મળ્યા તેમજ તમામ સિંહ સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચંદકુડે જણાવ્યું છે.
1: अभी 2025 के सिंह जनगणना के अनुसार हमारे पास 17 लायन हैं. अभी हमारे जो फॉरेस्ट डिपार्टमेंट में वाइल्ड लाइफ रेस्क्यू और वाइल्ड लाइफ डिजीजेस को लेकर SOPs है उसके अंतर्गत हम काम कर रहे हैं. वैसे हमारे पास जितने सैम्पलिंग किट्स हैं और अथवा जितनी दवाइयां हैं वो हमारे पास एडिक्वेट स्टॉक में हैं और हम जैसे हमें कुछ डिटेक्ट होगा तो हमारे जो इंस्टीट्यूट्स हैं वहाँ पर हम रिपोर्ट करेंगे.
0: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું રાજ્યમાં હાલ પશ્ચિમી વિક્ષેપના કારણે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે વરસાદની સંભાવના છે.
2: अभी जो अधिकतम तापमान का बात करें तो इसमें तापमान में गिरावट होगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक. उसके आगे फिर टेम्परेचर राइज होएगा 2 से 3 डिग्री सेंटीग्रेड. अहमदाबाद का पूर्वानुमान है लाइट टू हल्का से मध्यम बरसात और जो थंडर स्टॉर्म का भी संभावना रहेगा. मेघ गर्जना के साथ लाइटनिंग का संभावना रहेगा. स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा पवन की स्पीड रहने का संभावना.
0: આજે 3 જૂને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આરોગ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થઈ રહી છે. ભાવનગરના પાલીતાણામાં સાયકલ યાત્રા દ્વારા લોકોને સાયકલિંગના લાભ અંગે જાગૃત કરાયા. એક સાયકલ આત્મનિર્ભરતા, સંઘર્ષ અને સફળતાનું પ્રતીક કઈ રીતે બની શકે તેનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુરના 16 વર્ષના દિવ્યાંગ જયેન્દ્ર તડવીએ પૂરું પાડ્યું છે. બોડેલી તાલુકાના ખોડિયા ગામના રહેવાસી આ યુવાને બાળપણમાં જ બંને હાથ ગુમાવ્યા તેમ છતાં આજે તેઓ પગની મદદથી સાયકલ ચલાવીને લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મધ્યપ્રદેશના માર્ગ અને મકાન વિભાગના મંત્રી રાકેશસિંહ ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી બંને મહાનુભાવોએ બંને રાજ્યોના વિકાસ કાર્યો અને યોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરી. પંચમહાલના ઘનેશ્વર ગામના ફ્રી આર્મી, BSF અને અગ્નિવીર તાલીમ કેન્દ્રના 5 થી 6 યુવાનોની અગ્નિવીર અને સરહદ સુરક્ષા દળ BSFમાં પસંદગી થઈ છે. આ કેન્દ્રમાં યુવાનોને નિઃશુલ્ક શારીરિક તાલીમ, લેખિત પરીક્ષાની તૈયારી અને માર્ગદર્શન અપાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સેવા ક્ષેત્ર માટે રાજ્યમાં દેશનું સૌપ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થપાશે રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સરકારની મંજૂરી. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિક પકડાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી. અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રાદેશિક સમાચાર બાદ જોડાઈએ અમારા મુંબઈ કેન્દ્ર સાથે. સાંભળીએ જયમાલા કાર્યક્રમનો શેષ ભાગ.
4: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક દીપ દર્શન, ધૂપ, અગરબત્તી, ધૂપ સ્ટિક્સ, કોન્સ એવમ હવન સામગ્રી.
5: શુભ જરાઓ, શામ જરાઓ.
6: દીપ દર્શન ધૂપ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જીનકે પાસ કોઈ ગારંટી નહીં હૈ સરકાર ખુદ ઉનકી ગારંટર બન રહી હૈ.
2: પિછલે 6 વર્ષો મેં પીએમ સ્વનિધિ યોજના કે તહેત 75 લાખ સે જ્યાદા સ્ટ્રીટ વેન્ડર્સ કો 17,800 કરોડ રૂપિયે સે અધિક કે લોન દિયે ગયે હૈ. સાથ હી બ્યાજ સબસિડી ઓર ડિજિટલ લેન દેન પર કેશબેક કે રૂપ મેં લગભગ 800 કરોડ રૂપિયે કી સહાયતા ભી પ્રદાન કી ગઈ હૈ. આજ દેશ ભર કે સ્ટ્રીટ વેન્ડર્સ જિનમે કરીબ 46% મહિલાએ હૈ અપને વ્યાપાર કો નઈ ઊંચાઈઓ તક લે જા રહી હૈ. પીએમ સ્વનિધિ કે 6 સાલ ઉત્સાહ સમ્માન સ્વાભિમાન.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડીક ક્ષણોમાં ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીની એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિકો પકડાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. પ્રસ્તાવિત ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર પર 99% કામ પૂર્ણ. અને ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મેન્સ સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને મંજૂરી આપી છે. ભારતીય એરલાઇન્સે ઇંધણના ભાવ સ્થિરતા જાળવવામાં મદદ કરવા મંત્રીમંડળે આ નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી.
1: ETF પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ મે એક સેલ્ફ સસ્ટેનિંગ રિવોલ્વિંગ ફંડ બનાયા ગયા. ETF પ્રાઇસ ફોર ધી એરલાઇન કેરિયર્સ હુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ, ઉનકો એક સ્ટેબલ ETF પ્રાઇસ અભી કરંટ ક્રાઇસિસ કે દૌરાન મિલેગા.

0: इससे हमारे एंटायर एविएशन सेक्टर में करीब 70 लाख से अधिक जो जॉब्स हैं, जिनके ऊपर इम्पैक्ट पड़ना आरंभ होने लगा था बिकॉज ऑफ द स्ट्रेस इन द सेक्टर, वो इससे सिग्निफिकेंटली मिटिगेट होगा।
1: કેબિનેટે દિલ્હી NCR ક્ષેત્રમાં જૂના ટ્રક અને બસોને બદલવા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર આયોજન બોર્ડને સહાય પૂરી પાડવા માટેની યોજનાને પણ મંજૂરી આપી. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રામેશ્વરમથી ઓડિશામાં પારાદીપ સુધીના કોસ્ટલ હાઇવેના નિર્માણને પણ મંજૂરી આપી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 830 કરોડ રૂપિયાથી વધુ થશે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બિહારમાં NH 31 અને NH 231ના ખાગરિયા પૂર્ણિયા વિભાગોના 4 લેન અપગ્રેડને મંજૂરી આપી છે. આ ખર્ચ 3,936 કરોડથી વધુ છે. ભારતે વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં 2025 સુધીમાં વિશ્વનું સૌથી બીજું મોટું સૌર ઉર્જા વિકાસ બજાર બનવા માટે અમેરિકાને પાછળ છોડી દીધું છે. ભારતે સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાના નોંધપાત્ર 155 GW વટાવી દીધું છે. આનાથી દેશના 50% બિન અશ્મિભૂત ઇંધણ ક્ષમતા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અને સમયપત્રક પહેલાં તેના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાનને પૂર્ણ કરવામાં મદદ મળી છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના જેવી મુખ્ય પહેલ લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. 40 લાખથી વધુ ઘરોમાં સ્થાપિત સૌર પેનલ્સથી વીજળી મેળવી રહ્યા છે. ભારતીય કંપનીઓએ શ્રીલંકાના માળખાગત સુવિધાઓ અને ઉર્જા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો મેળવ્યા છે, જે બંને દેશો વચ્ચે વધતી જતી આર્થિક ભાગીદારી દર્શાવે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની શ્રીલંકા સ્થિત પેટા કંપની લંકા IOCને 2026-27માં સાપુસગાડા પાવર સ્ટેશન માટે 3,16,000 લિટર લુબ્રિકેટિંગ તેલ પુરવઠો આપવા આશરે 390 મિલિયન શ્રીલંકન રૂપિયા મૂલ્યનો કરાર અપાયો છે. ભારતના RS ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને શ્રીલંકાના મુલિકુલમ વિન્ડ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટનો એક ભાગ બનાવવાના કરારને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 500 મિલિયન રૂપિયા થવાનો અંદાજ છે. તેમાં પાવર ટ્રાન્સમિશન માટે સબસ્ટેશન અને 220 kV કેબલ પર કામ સામેલ થશે. આ બે કરારો દર્શાવે છે કે ભારતીય કંપનીઓ શ્રીલંકાના પાવર, ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ઝડપથી તેમની ભાગીદારી વધારી રહી છે. ચૂંટણી પંચે આજે નવી દિલ્હીમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ શરૂ કરી. તે ચૂંટણી પ્રક્રિયાઓ અને ઝુંબેશમાં મીડિયા માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને નવીનતાઓથી ચર્ચા કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે કમિશન બુથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોને તાલીમ આપીને 10 કરોડથી વધુ મતદારો વધુ સારી રીતે પહોંચ સુનિશ્ચિત કરી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા DK શિવકુમારે આજે રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને શપથ લેવડાવ્યા. અગાઉ સિદ્ધારમૈયાના મંત્રીમંડળમાં ગૃહ વિભાગ સંભાળનારા ડોક્ટર જી પરમેશ્વરે નાયબ મુખ્ય તરીકે શપથ લીધા હતા, જ્યારે 12 ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ તેલંગાણા, કેરળ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ DK શિવકુમારને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ તેમને તેમના કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ _ABIDને ફોલો કરશો. દિલ્હીના માલવિયા નગરમાં આજે સવારે એક હોટેલમાં આગ લાગવાથી 21 લોકોના મોત થયા છે. દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અનંત મિત્તલે જણાવ્યું હતું કે 8 ફાયર એન્જિનની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
2: દિલ્હી કે માલવીય નગર મેં આજ સુબહ કરીબ 9 બજે એક હોટલ મેં ભીષણ આગ લગ ગઈ. ઇસકે બાદ દિલ્હી દમકલ વિભાગ, દિલ્હી પોલીસ, જિલ્લા આપદા પ્રબંધન પ્રાધિકરણ, કેટ એમ્બ્યુલન્સ સેવા ઓર અન્ય આપાતકાલીન એજન્સીઓ કી ટીમે તુરંત મોકે પર પહોંચી ઓર રાહત એવં બચાવ કાર્ય શરૂ કિયા. દિલ્હી પોલીસ કે અનુસાર અબ તક 40 સે અધિક લોગો કો સુરક્ષિત બહાર નિકાલ કર ઇલાજ કે લિયે નજદીકી અસ્પતાલો મેં ભેજા ગયા હૈ. 8 દમકલ કી ગાડીઓ કી મદદ સે આગ પર કાબુ પા લિયા ગયા હૈ. હાલાંકી બચાવ ઓર તલાશ અભિયાન અભી ભી જારી હૈ ઓર સભી સંબંધિત એજન્સીયાં મોકે પર તૈનાત હૈ. આગ લગને કે કારણો કા અભી તક પતા નહીં ચલ પાયા હૈ. ઇસ સંબંધ મેં દિલ્હી પોલીસ ને FIR દર્જ કર લી હૈ. દીપેન્દ્ર કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. તેમણે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. શ્રી મોદીએ મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી.

0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોરે કહ્યું કે પ્રસ્તાવિત ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર પર 99% કામ પૂર્ણ થઈ ગયું છે. આજે મુંબઈમાં એક પરિષદને સંબોધતા શ્રી ગોરે કહ્યું કે બંને દેશ બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા કામ કરી રહ્યા છે અને તેમણે આગામી થોડા અઠવાડિયામાં આ કરારને અંતિમ સ્વરૂપ આપશે તેવી આશા વ્યક્ત કરી. મુખ્ય વાટાઘાટ બ્રેન્ડન લિંચના નેતૃત્વ હેઠળનું અમેરિકાનું એક વેપાર પ્રતિનિધિમંડળ હાલ નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે, જ્યારે વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ દર્પણ જૈન ભારતીય પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે. શ્રી ગોર આવતીકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને પણ મળશે. તેમણે ભારત અમેરિકા સંબંધોને આધુનિક સમયની સૌથી મહત્વની ભાગીદારી પૈકીની ગણાવી. સમગ્ર ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે વિવિધ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 362 જેટલા નાગરિકોને પકડ્યા. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું અન્ય 780 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન શરૂ થતા જ શહેરોના બસ અને રેલવે મથક તથા રાજમાર્ગ પર નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા 18 લોકોને પણ પકડવામાં આવ્યા છે.
1: 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે.
0: વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલસી એરોઇના રોડ્રિગ્સ ગોમેઝ ભારતના 5 દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા. તેમની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને માહિતી અને પરિવહન મંત્રીનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. પ્રવાસ દરમિયાન સુશ્રી રોડ્રિગ્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. તેમણે આજે ચીનના વેંગ હોંગયાંગને હરાવ્યા. દરમિયાન રોહન કપૂર અને ઋત્વિકા શિવાની ગડેની ભારતીય જોડીએ પણ મિશ્ર ડબલ્સ ઇવેન્ટમાં ચાઇનીઝ તાઇપેઈના હુ લિંગ ફેંગ અને યાંગ પો હુઆનને હરાવી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમારે કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીની એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 362 નાગરિકો પકડાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. અને ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મેન સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: आइए सुने कार्यक्रम हवा महल.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંભળીએ ઝરોખા. ઝરોખા અંતર્ગત આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોનું વર્ણન તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સૌ પ્રથમ સાંભળીએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

કાર્યક્રમોના વિવરણ બાદ આપ સાંભળશો ચિત્રલોક, નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. રાત્રે 9 કલાકે વિવિધ ભારતી મુંબઈની પ્રસ્તુતિ કાર્યક્રમ આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગે છાયા ગીત, 10:30 ઢલતી જાહેરાત. આ હતી વિગતો આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 4 જૂન 2026 ગુરુવાર સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતન શ્રેણી અમૃતધારા, વિષય મન વૈભવ, વક્તા વૈદ્ય વત્સલ વાસાણી. શ્રી રામચરિત માનસગાન 6:35 6:45 સંગીત સરિતા, ભૂલે બિસરે ગીત આપ માણી શકશો 7 વાગે.

સવારે 7:30 કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે, 7:55 ઝરોખા અંતર્ગત કાર્યક્રમોનું વિવરણ, 8:15 ત્રિવેણી, 8:30 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર,

સવારે 10:02 ગુજરાતી ગીતો આપ માણી શકશો. 10:30 ધૂમ મસ્તી ધૂમ ફિલ્મ સંગીત. 11:02 થીમ આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલસે. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

બપોરે 12 વાગ્યાને 5 મિનિટે કાર્યક્રમ યાદો કી મહેફિલ, બપોરે 1 કલાકે સુરીલા સફર. ગુજરાતી ગીતો આપ માણી શકશો 2 વાગ્યાને 35 મિનિટે. બપોરે 3 વાગે સમય છે સખી સહેલીનો. સાંજે 4 વાગે કાર્યક્રમ પિટારા અંતર્ગત આજ કે મહેમાન. સાંજે 5 કલાકે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ. 5 વાગીને 30 મિનિટે ગુજરાતી ગીતો આપ માણી શકશો કાર્યક્રમ સુરીલી સાંજમાં. સાંજે 6 વાગે કાર્યક્રમ સુરીલા સફર આપની માટે લઈને હાજર થઈશું જૂના હિન્દી ફિલ્મી ગીતો. 7 વાગે જયમાલા. 8 કલાકે કાર્યક્રમ હવા મહલ. 8 વાગે 15 મિનિટે કાર્યક્રમોનું વિવરણ આપ સાંભળશો ઝરોખામાં. ત્યારબાદ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 કલાકે કાર્યક્રમ આપકે લીએ. 9 વાગે 30 મિનિટે ફિલ્મ સંગીત. 10 કલાકે સમય છે છાયા ગીતનો. 10 વાગે 30 મિનિટે ઢલતી જાહેરાત. આ હતી વિગતો આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો તથા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો આપ સાંભળી રહ્યા હતા 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

ઝરોખા બાદ હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક, નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌ પ્રથમ સાંભળીએ એનિમલ ફિલ્મનું આ ગીત, અરિજિત સિંઘ, શ્રેયા ઘોષાલ અને સાથીઓના સ્વરમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આપના રેડિયો સેટ પર હવે લઈને હાજર છીએ ફિલ્મ લાલ સિંહ ચડ્ડાનું આ ગીત, સ્વર અરિજિત સિંહ અને શિલ્પા રાવનું.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આ સાથે જ ચિત્રલોક કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા સાંભળશો.
1: આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં પ્રિયંકા અરોડા. મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળને ભારતીય વિમાનન કંપનીઓ કી સહાયતા કે લીએ 10,000 કરોડ રૂપે કે વિમાનન ઈંધન સ્થિરતા કોષ કો મંજૂરી દી. દિલ્હી NCR ક્ષેત્ર મેં પુરાને ટ્રકો ઓર બસો કો નયે વાહનો સે બદલને કે લીએ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર યોજના બોર્ડ કો ભી સ્વીકૃતિ મિલી. પશ્ચિમ બંગાળ મેં તૃણમૂલ કોંગ્રેસ ને નિષ્કાસિત વિધાયક રિતવ્રત બેનર્જી કો રાજ્ય વિધાનસભા મેં વિપક્ષ કા નેતા નિયુક્ત કિયા ગયા. કોંગ્રેસ નેતા DK શિવકુમાર ને કર્ણાટક કે 25મેં મુખ્યમંત્રી કે રૂપ મેં શપથ લી. જી પરમેશ્વર ને ઉપ મુખ્યમંત્રી પદ કી ઓર 12 વિધાયકો ને કેબિનેટ મંત્રી પદ કી શપથ લી. દિલ્હી કે માલવીય નગર મેં ભીષણ આગ મેં 21 લોકો કી મોત. પોલીસ ને ગેર ઇરાદતન હત્યા કે આરોપ મેં પ્રાથમિકી દર્જ કી. મોસમ વિભાગ ને કલ કેરલમ ઓર માહે મેં તેજ વર્ષા કી ચેતાવની દી. और इंडोनेशिया ओपन बैडमिंटन में आयुष शेट्टी चीन के वेंग होंग यांग को हराकर सिंगल्स प्री क्वार्टर फाइनल में पहुंचे. अब समाचार विस्तार से. केंद्रीय मंत्रिमंडल ने विमानन ईंधन की कीमतों को स्थिर रखने के लिए तेल विपणन कंपनियों को 10,000 करोड़ रुपए की एकमुश्त बजटीय सहायता देने का निर्णय लिया है. नई दिल्ली में मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा कि भारतीय विमानन कंपनियों की सहायता के लिए ये आत्मनिर्भर कोष 36 महीने के लिए लागू रहेगा.
2: ATF प्राइस स्टेबिलाईजेशन फंड में एक सेल्फ सस्टेनिंग रिवॉल्विंग फंड बनाया गया. ATF प्राइस फॉर द एयरलाइन कैरियर्स हु वांट टू पार्टिसिपेट इन दिस, उनको एक स्टेबल ATF प्राइस अभी करंट क्राइसिस के दौरान मिलेगा. इससे हमारे एंटायर एविएशन सेक्टर में करीब 70 लाख से अधिक जो जॉब्स हैं जिनके

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રાત્રિના 9:30 થઈ છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં યે વાદા રહા ફિલ્મના આ ગીત સાથે. સંગીત આર ડી પરમનું, બોલ ગુલશન બાવરાના.

આશા ભોસલે અને સુરેશ વાડકરના સ્વરમાં સાંભળીએ પરિંદા ફિલ્મનું આ ગીત. સંગીત આર ડી બર્મનનું.

ધ ગ્રેટ ગેમ્બલર આ ફિલ્મનું ગીત સાંભળશો અમિતાભ બચ્ચન, આશા ભોંસલે અને શરદ કુમારના સ્વરમાં. સંગીત આર ટી બર્મનનું, બોલ આનંદ બક્ષીના.

આશા ભોસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ યાદો કી બારાત ફિલ્મનું આ ગીત. સંગીત આર ડી બર્મનનું, બોલ મજરૂ સુલતાનપુરીના.

કાર્યક્રમમાં અંતે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં જુલી ફિલ્મનું ગીત, સંગીત રાજેશ રોશનનું, બોલ આનંદ બક્ષીના.

આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. જોડાઈએ અમારા મુંબઈ કેન્દ્ર સાથે.

0: Minister for Social Justice and Empowerment, Dr. Virendra Kumar, today chaired a meeting of the National Council for Transgender Persons in New Delhi. Discussions were held on various aspects of welfare and employment, including enhancing awareness, promoting economic empowerment, strengthening financial inclusion, improving access to essential services, and ensuring effective grievance redressal mechanisms. And in badminton, India's Ayush Shetty advanced to the pre-quarterfinals of the Indonesia Open Super 1000 with a comeback win over China's Wang Hongyang. India also secured a mixed doubles victory as Rohan Kapoor and Ritvika Garde defeated Chinese Taipei's Yang Fu Swan and Hu Ling Fang. And that is the end of this news bulletin.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. દોસ્તો, અત્યારે રાત્રિના 11:10 થઈ છે. અમારી આજની સભાના કાર્યક્રમોને વિરામ આપીએ છીએ. ફરી મળીશું આવતીકાલે સવારે 5:53 આ જ મીટર્સ પર. સાંભળતા રહો વિવિધ ભારતી, દેશ કી સુરીલી ધડકન. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.